0: આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. હવે બરાબર 6 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર સહપ્રસારિત થશે.
1: શુભેન્દુ અધિકારી આજ પશ્ચિમ બંગાળ કે મુખ્યમંત્રી કે રૂપ મેં શપથ લેંગે. ભારતીય જનતા પાર્ટી યહાં

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામ માંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે
3: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે

0: આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
1: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
2: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
2: 252727.
0: અને ગોધરાનો STD કોડ છે 0262 026 72.

0: આકાશવાણી ગોધરા ફરી એકવાર લઈને આવી રહ્યું છે આપનો ચહિતો અને મનપસંદ કાર્યક્રમ રંગોલી.
1: સંગીતના રંગો, ગીતોની મહેક
2: જી કરતા હે,
1: અને મનોરંજનનો તાજગી ભર્યો અહેસાસ,
0: આ બધું જ મળશે રંગોલી કાર્યક્રમમાં.
1: તો મિત્રો, સાંભળવાનું ચૂકશો નહીં.
0: દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારે 8:30
1: માત્ર આકાશવાણીના આપણા ગોધરા કેન્દ્ર પર,
0: એટલે કે FM બેન્ડ 102.2 MHz પર.

કાર્યક્રમમાં હવે સાંભળીશું હેમંત ચૌહાણના સ્વરમાં ગવાય આ ભક્તિગીત. દોસ્તો, આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

હેમંત ચૌહાણ અને સાથીદારોના સ્વરમાં ગવાયેલા ભજનની સાથે જ આજનો ભજનોનો કાર્યક્રમ ભવસાગરના મોતી સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: મિત્રો, હવે બરાબર 6:35 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન સાંભળીશું.
1: શ્રી રામચરિત માનસ ગાન આજની 152મી કડીના ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહ, સંગીત નિયોજક સતીશ ભાટિયા.

0: ભૂપિન્દર સિંહના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજની આ 152મી કડી આપ સાંભળી રહ્યા હતા, જેનું સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું.
1: એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 6:45 થઈ છે. હવે સાંભળીશું એક વિચાર.

વિષય છે જીવનનું સાચું સુખ. સુખી થવું એ મનુષ્યનો કર્મસિદ્ધ અધિકાર છે, જેની કેટલાકને સમજ અને ફાવટ છે તો કેટલાકને નથી. ઘણી વ્યક્તિ દુઃખોની વચ્ચે પણ સુખી થઈ શકે છે. ઘણીવાર સુખી થવાના પ્રયત્નમાં જ મનુષ્ય દુઃખી થતો હોય છે, કારણ કે સુખી હોવું એ સહજ છે અને સુખી થવું એ પ્રયત્ન છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સહજ ભાવ સ્વીકારે છે ત્યારે તે પોતે તો સુખી રહે જ છે અને સાથે સાથે બીજાને પણ સુખી કરે છે. પરંતુ સુખનો વિચાર જો ફક્ત સ્વાર્થ માટે જ કરવામાં આવે તો તે સુખ પાછલા બારણેથી પસાર થઈ જાય છે. સુખનું અર્થઘટન કરતા એક ચિંતક કહે છે, સુખ બિલાડી જેવું છે, લેવા જશો તો દૂર ભાગશે અને એને પડતું મૂકશો તો તમારા ચરણોમાં આળોટશે. સુખનું કોઈ બજાર નથી અને સુખનું બીજું કોઈ સરનામું પણ નથી. સુખનું સાચું સરનામું મનુષ્ય પોતે જ છે.

કેલર કહે છે કે સુખનું બારણું હંમેશા ખુલ્લું જ હોય છે, પણ આપણી નજર હંમેશા બંધ બારણા પર જ હોય છે. તો વળી વિક્ટર હ્યુગો કહે છે, આપણને કોઈ ચાહે એની પ્રતીતિ મળે એનાથી મોટું સુખ કયું હોઈ શકે? સુખ આપણી સામે જ હોય છે, પણ આપણે સુખથી દૂર હોઈએ છીએ. માનવ સ્વભાવ એવો છે કે એને વિશ્વમાં ચારે બાજુ બસ દુઃખ જ દેખાય છે, તેમજ તેઓ સમજવા માંગતા નથી કે સુખની શોધ આ દુનિયા સિવાય બીજે ક્યાંય થઈ શકે તેમ નથી. હકીકતમાં સુખની શોધ માણસે પોતે કરવી પડે છે અને દુઃખ આપણી શોધ કરે છે. કહેવાય છે કે સુખની શોધ બાળકને આસાન છે, તત્વજ્ઞાનીને અઘરી છે. સુખ એ સરવાળો નથી, પણ બાદબાકી છે. જીવનમાંથી દુઃખોની બાદબાકી કરતા જાઓ, બાકી વધે તે સુખ. દુઃખની બાદબાકી જેને કરતા ન આવડે તેને સુખનો અહેસાસ પણ કરતા નહીં જ આવડે. સુખ તો કાચના વાસણ જેવું છે, એને સંભાળતા આપણને આવડવું જોઈએ. સુખ સાધન સગવડમાં કે વસ્તુમાં નથી, એટલે કે વસ્તુઓનો સંગ્રહ સુખ આપતું નથી અને છતાં આપણને તેનો મોહ ઓછો થતો નથી, અને તેથી તેની આસપાસ ફરતા રહેવામાં સુખના બદલે દુઃખ જ હાથમાં આવે છે. ચિંતકો કહે છે કે જીવનને યાંત્રિક ઢાંચામાંથી બહાર કાઢો અને તેમાં વૈવિધ્ય લાવો. રૂટીન જીવન ગરેડમાંથી બહાર નીકળી થોડો સમય પોતાના માટે રાખો. ન વિચારવા અને જીવવા માટેનો સમય માણસે પોતે જ ઊભો કરી લેવો જોઈએ, તો જીવનના સુખનો આનંદ માણી શકાય. પરંતુ નિષ્ક્રિયતા અને નિરસ્તાના કારણે તેમાંથી બચવાનો આધાર લઈએ તો જીવનના સુખને પાછૂઠેલી દુઃખને જ આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. એટલે જ સુખી થવાનો જો મક્કમ નિર્ધાર કર્યો હોય તો મનના દરવાજાને ખુલ્લા કરી દો. જીવન એ તો ભાગ્યચક્રનો ચક્રાવો છે, એમાં ભરતી ઓટ, ચઢાવ ઉતાર બધું સહજ છે, સંભવિત છે. જે આ વાત સમજે છે તે અન્યને માટે પણ સુખના બીજ વાવતા હોય છે. મુશ્કેલીમાં મુકાયેલા કોઈને મદદ માટે હાથ લાંબો કરવો એ જ તો જીવનનું સુખ છે, નહીં કે તેની પીડામાં આનંદ લૂંટવામાં.

અને હવે એક નજર કરીશું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા પર. કાર્યક્રમની રૂપરેખા બાદ તરત જ બરાબર 6:55 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર સહપ્રસારિત કરીશું. પ્રાદેશિક સમાચાર 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

મિત્રો, ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આપ સૌ સાંભળશો 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર પ્રસારિત થશે અને ત્યારબાદ સાંભળીશું એક સુંદર મજાનું ગીત આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. બરાબર 8 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ. રંગબેરંગી ગીતોનો કાર્યક્રમ રંગોલી સાંભળીશું 8:30 FM ગોધરા પરથી.

આયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ અને ત્યારબાદ ફિલ્મ સંગીત. 10:30 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. સૌ પ્રથમ સાંભળીશું ફિલ્મી ગીતો. બરાબર 1:00 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને કાર્યક્રમ સાંભળીશું સુરીલા સફર. 1:20 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત થશે અને ત્યારબાદ સાંભળીશું 1:30 થી ફરી એકવાર વિવિધ ભારતીના કાર્યક્રમો.

બે વાગે સાંભળીશું ત્રિવેણી કાર્યક્રમ અને 2:15 હિન્દીમાં સમાચાર. પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી 2:30 પ્રસારિત કરીશું અને ત્યારબાદ 2:35 આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળીશું સદાબહાર નગમે. 3 સખી સહેલી કાર્યક્રમ સાંભળીશું અને બરાબર 4 પિટારા. દોસ્તો, 4:50 આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ સાંભળીશું અને સાંભળીશું ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. 5:30 યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી.

0: સાંજે 6 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર એફએમ ગોધરા પરથી આપ સૌ સાંભળશો, અને ત્યારબાદ 7 વાગે 10 મિનિટે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર સાંભળીશું, અને 7 વાગે 20 મિનિટે ખેડૂતભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી, 7 વાગે 50 મિનિટે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું, અને ત્યારબાદ 8 વાગે હવામહલ, 8 વાગે 30 મિનિટે સૂર્યમંદિર કાર્યક્રમ સાંભળીશું, અને ત્યારબાદ સમાચાર સંધ્યાનો હિન્દી અંક 8 વાગે 45 મિનિટે. બરાબર 9 વાગે સાંભળીશું અંગ્રેજીમાં સમાચાર. 9 વાગે 15 મિનિટથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ થશે. બરાબર 11 વાગે સાંભળીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 11 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચારનું સહપ્રસારણ કરીશું. દોસ્તો, રાત્રિના 11 વાગે 10 મિનિટે અમારી આજની સભાનું સમાપન થશે. આ હતી રૂપરેખા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની, અને હવે સાંભળીશું સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: શુભેન્દુ અધિકારી અદ્ય પશ્ચિમ બંગાલ રાજ્યસ્ય પ્રથમસ્ય ભાજપેતિ દલસ્ય મુખ્યમંત્રી રૂપેણ શપથ ગ્રહણં કરિષ્યતિ. કોલકાતાનગરસ્ય બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઇત્યત્ર શપથ ગ્રહણ સમારોહ આયોજ્યતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપાધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રિણ, એનડીએ શાસિતાનાં રાજ્યાનાં મુખ્યમંત્રિણ ચ શપથ ગ્રહણ સમારોહે ભાગં ગ્રહીષ્યંતિ ઇત્યપેક્ષા અસ્તિ. પૂર્વં હ્યઃ શ્રી અધિકારીવર્યઃ રાજ્ય ભાજપા વિધાયિકા દલસ્ય નેતા નિર્વાચિતઃ અભવત. કોલકાતાનગરે ગૃહમંત્રિણઃ અમિતશાહસ્ય ઉપસ્થિતૌ વિધાયકદલસ્ય સભા અભવત. સભાયાઃ અધ્યક્ષઃ શ્રી શાહઃ અવદત યત સર્વે પ્રસ્તાવાઃ સુવેન્દુ અધિકારીણઃ પક્ષે એવ પ્રાપ્તાનિ. ભાજપા વિધાયિકા દલસ્ય નેતૃત્વે નિર્વાચનાનંતરં શ્રી અધિકારી પશ્ચિમબંગસ્ય રાજ્યપાલેન આર એન રવિના સહ મિલિત્વા રાજ્યે પ્રથમં ભાજપા નેતૃત્વસ્ય સર્વકારસ્ય નિર્માણાય પ્રતિજ્ઞાં પ્રદત્તવાન. વિધાનસભા નિર્વાચને ભાજપેતિ દલં ઐતિહાસિકં વિજયં પ્રાપ્નોત. ટીએમસીતિ દલસ્ય 15 વર્ષાણાં શાસનં ચ સમાપિતમ્. પુદુચેરી રાજ્યે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનસ્ય મુખ્યમંત્રીપદસ્ય પ્રત્યાશી એન રંગાસામી ઇત્યેષઃ ઉપરાજ્યપાલેન કે કૈલાસનાથન વર્યેણ સહ મિલિત્વા અગ્રિમસર્વકારસ્ય નિર્માણાય પ્રસ્તાવઃ પ્રદત્તવાન.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઇરાન અને અમેરિકાના સૈન્યના સામસામાં ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા રજૂઆત. એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રી જે સ્થળ પર રાત્રિ વિરામ કરવાના છે તે સર્કિટ હાઉસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ મોડી રાત્રે બેઠક યોજીને તમામ કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. લાલ બંગલા સર્કલ પર પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન સ્વીકારશે તે જગ્યાનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ વગેરેની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. શહેરની વિવિધ વ્યાપારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજીને સાંસદે કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી અને 11 મેના રોજ શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદારધામના લોકાર્પણ અંગે એક બેઠક યોજી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત પર્વ દરમિયાન 11 મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે

0: કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે સોમનાથ સાગર દર્શન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી.
1: માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મહા મૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજપૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે.
0: સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 યાત્રાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નિપજ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સામસામા ગોળીબારમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હતું. દુબઈથી યમન જઈ રહેલું વહાણ એમએસવી અલ ફેઝે નૂરે સુલેમાની એક ફાયરિંગનો ભોગ બન્યું હતું. સમુદ્ર વચ્ચે અંધાધૂંધની ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતાં તે ડૂબવા લાગ્યું હતું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાન અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું, જ્યારે વહાણ પર અન્ય સવાર 17 ખલાસીઓને નજીકના અન્ય વહાણે બચાવી લીધા હતા. તે તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકારને મૃતક યુવાનના પાર્થિવદેહને વતન લાવવા અને બાકીના ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવા રજૂઆત કરી હતી.
2: દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ. પણ રાત્રે 12-1 વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરી જતી હતી એની પાછળ જ અમારું વહાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક ડ્રોન આવીને વહાણ ઉપર લાગ્યું. એમાં એક અલ્તાફ તાલબ કેર નામના ઇન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું એક બીજું વહાણ છે જેનું નામ પ્રેમસાગર છે એ બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે.
0: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સાયબર ક્રાઇમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપ્યા છે. સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિંહાએ કહ્યું કે આ ટોળકી જીએસટી અને પાનકાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી આચરતી હતી. અગાઉ આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
3: ફરિયાદી આવ્યા હતા જેમને ડેલીના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શનના. એમને 2 દિવસથી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું એટલે આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા. અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલા તો એમને રજીસ્ટર મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું, એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી ફોટોથી એમને જેમિનાઈ જેવા બ્લિંકિંગ વિડીયો બનાવ્યું હતું. આ ફરિયાદીના એમને ડીજી લોકર એક્સેસ કર્યા, 3 બેંકના અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યું હતું જેમાં એક બેંક નું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સંબંધ મામલે આપણે પ્રથમ FIR દાખલ થઈ હતી અને એમાં કુલ 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ કરી.
0: જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 2 જૂનથી અલગ અલગ 4 તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જીકાસમાં આ વખતે ખાસ ફેરફાર કર્યા છે, જેમાં લાયકાત એક સમાન કરાઈ છે તેમજ પોર્ટલને યુઝર ફ્રેન્ડલી કરાયું છે. ઉપરાંત ફીનું ધોરણ પણ બદલવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર.
4: આ વખતે ખાસ છે કે વિદ્યાર્થીઓને પોતે પોતાના પસંદગીના કોલેજ અનુક્રમ નંબર પ્રમાણે ભરવાનું થાય છે. આ વખતે અમે આ બધા મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એજન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં ચેટબોટ વિદ્યાર્થીઓ પૂછી પણ શકે છે કે પોતાના માર્ક્સ આધારે એમને કઈ કઈ કોલેજમાં છેલ્લા 2 વર્ષના ડેટા આધારિત ક્યાં ક્યાં એડમિશન મળવાની

0: શક્યતા છે.
1: વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શોધી કઢાયા છે, જેમાં બાયડ, ભિલોડા, માલપુર, મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપી રહ્યા છે આરોગ્ય અધિકારી આશીષ ખાંટ.
2: સારા આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે સારા આરોગ્ય માટે મૂકેલા છે તેઓ ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે. એ વખતે તપાસ દરમિયાન આવા બાળક આપણે સામે આવતા હોય છે. જ્યારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે દર 3 મહિને લોહી ચડાવતા. હવે આપણે 20 બાળકો મળી આવેલા છે, જેમાં બાયડ તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે. આપણે રેગ્યુલરનું ફોલોઅપ કરવામાં આવે છે, એનું એચબી જોવામાં આવે છે, કેમકે એચબી એનું બહુ ઓછું થઈ જતું હોય છે. જો એનું એચબી જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયનની તપાસ માટે મેડિકલ કોલેજમાં લઈ જતા હોઈએ છીએ.
1: બીજી તરફ વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસના અનુસંધાને ગઈકાલે અમદાવાદના રેડક્રોસ ભવન ખાતેથી રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રેડક્રોસ રથને લીલી ઝાંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ જયપુરમાં સાંજે 7:30 વાગે રમાશે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પ્રધાનમંત્રી આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામાં ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા માટે રજૂઆત. એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ અત્યારે 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.
3: એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 7:21 થઈ છે અને હવે સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મીરાબાઈની આ ભક્તિ રચના હતી અને સ્વર હતો રેખા ત્રિવેદીનો. આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

0: है तो टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: પ્રેમી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન

गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: वकील और न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: दोस्तों आराधना कार्यक्रम नो अंतिम भजन आप सौए सांभळ्युं सोली कापड़ियाना स्वरमां અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ। હવે થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સહપ્રસારિત થશે।

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને ફૂટબોલમાં AFC અંડર 17 મહિલા એશિયા કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભાજપના સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રાજ્ય કે રાજનૈતિક ઇતિહાસ મેં પહેલી બાર ભારતીય જનતા પાર્ટી કે નેતૃત્વ વાલી સરકાર ઔપચારિક રૂપ સે પદભાર ગ્રહણ કરેગી. શપથ ગ્રહણ સમારોહ સુબહ 10 બજે શુરુ હોને વાલા હૈ ઓર ઇસમે લાખો પાર્ટી સમર્થકો રાજનૈતિક નેતાઓ ઓર દેશભર સે આયે ગણ્યમાન્ય વ્યક્તિઓ કે શામિલ હોને કા ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કઈ કેન્દ્રીય મંત્રી ઓર ભાજપા શાસિત રાજ્ય કા મુખ્યમંત્રી ઇસ કાર્યક્રમ મેં ઉપસ્થિત રહેંગે. રાજ્યપાલ RN રવિ મુખ્યમંત્રી ઓર નયે મંત્રીમંડળ કે સદસ્યો કો પદ ઓર ગોપનીયતા કા શપથ દિલાયેંગે. નવનિર્વાચિત સંસદીય દલ કે નેતા સુવેન્દુ અધિકારી ને ઘોષણા કી હૈ કે એક સેવાનિવૃત્ત ન્યાયાધીશ કે અધ્યક્ષતા મેં આયોગ રાજ્ય મેં સંસ્થાનગત ભ્રષ્ટાચાર કી જાંચ કરેગા. સંદીપ અંદાજ ગુપ્તા, આકાશવાણી ન્યૂઝ, કોલકાતા.
0: દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ રાજ્ય ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કલકત્તામાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. શ્રી અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિ સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રથમ ભાજપ નેતૃત્વવાળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને TMCના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર દેશની સરહદો સુરક્ષિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં

0: સૌથી મોટી ખામીને દૂર કરશે. ગઈકાલે કલકત્તામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપનો વિજય સંગઠનનો વિસ્તાર કરવા કે તેની વિચારધારાને સમર્થન આપવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો સરહદોને મજબૂત અને સુરક્ષિત કરશે. તેમણે રાજ્યમાં ઘૂસણખોરી અને ગાયની તસ્કરી રોકવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષના કાર્યકરોને સોનાર બાંગલા બનાવવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા હાકલ કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇરાન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ દેશોમાં વિશ્વના આશરે 68% ખેડૂતો છે. આ સંમેલન 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, આબોહવા પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુખ્ય વિષયો પર પણ ચર્ચા કરશે. વિદેશમંત્રી એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. કેરેબિયન દેશોની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયાનાના જજ ટાઉનમાં આરોગ્યમંત્રી ડોક્ટર ફ્રેન્ક એન્થોનીને મળ્યા હતા. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026નો ગઈકાલથી સત્તાવાર આરંભ થયો છે. 5 દિવસીય ઉજવણીએ મંદિર પરિસરને વૈદિક મંત્રોચ્ચાર અને દૈવી ઉર્જાના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું છે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલ સે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મે આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મે શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. ઇસે ઐતિહાસિક ક્ષણ કા સાક્ષી બનને કે લિયે દેશ કે કોને કોને સે શ્રદ્ધાલુઓ કા સહેલાબ સોમનાથ ઉમડ પડા હૈ. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ કામચલાઉ યુદ્ધ વિરામ આજથી 11 મે સુધી ચાલશે, જે દરમિયાન બંને દેશો વચ્ચેની તમામ લશ્કરી કાર્યવાહી બંધ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પોતે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમાં બંને પક્ષો તરફથી 1,000 કેદીઓની સોંપણીનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ યુદ્ધ વિરામ રશિયાના વિજય દિવસ સાથે સુસંગત છે, જે દર વર્ષે 9મી મેના રોજ ઉજવવામાં આવે છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા સમર્થિત ઠરાવ પ્રસ્તાવને ત્રુટિપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો છે. આ ઠરાવ હોર્મુઝ સમુદ્ર દુનિયામાં જહાજોની સલામતી સંબંધિત હતો. ઈરાને તેને તેના આંતરિક બાબતોમાં દખલગીરી અને અમેરિકાના હિતો માટે હોવાનું ગણાવ્યો. ઈરાને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ઠરાવને સમર્થન ન આપવા અપીલ કરી છે. અમેરિકા, બહેરીન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર દ્વારા સમર્થિત ડ્રાફ્ટ ઠરાવનો હેતુ હોર્મુઝ સમુદ્ર દુની દ્વારા અવરજવરને સરળ બનાવવાનો છે. અમેરિકાએ ઈરાન પર વાણિજ્યિક જળમાર્ગોને અવરોધિત કરવાનો અને દરિયાઈ વાહન વ્યવહારને ખોરવવાનો આરોપ મૂક્યો છે. દરમિયાન ઈરાની સેનાએ કહ્યું કે અમેરિકન સંરક્ષણ દળોએ યુએઈના ફુજેરાહાન બંદર નજીક એક ઈરાની તેલ ટેન્કર અને અન્ય જહાજને નિશાન બનાવ્યું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેરલમ માહે લક્ષદ્વીપ દક્ષિણ

0: કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઉપહિમાલીય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરી છે. ઓડિશા, રાયલસીલા, તેલંગાણા, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, આંડમાન અને નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગુરૂવાર સુધી ગરમીનું મોજું ફરી વકરે તેવી શક્યતા છે. ફૂટબોલમાં ભારતે ગઈકાલે ચીનના સુઝોનમાં લેબનોનને 4-0થી હરાવીને એએફસી અંડર 17 મહિલા એશિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતની પ્રીતિકાએ 2, અલ્વા દેવીએ અને ઝોયાએ 1-1 ગોલ કર્યા. આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવાથી ભારત 2026 ફિફા અંડર 17 મહિલા વિશ્વકપમાં પ્રવેશ મેળવશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
1: તમિલનાડુમાં સરકાર રચવા માટેની કશ્મકશ, પશ્ચિમ બંગાળમાં આજે શપથ ગ્રહણ અને ઈરાન અને યુએસના સૈન્ય વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં સલાયાના માછીમારના મોતના સમાચાર તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું છે કે તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા, બંગાળમાં આજે સુવેન્દુના શપથ. સંદેશ લખે છે સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે સુવેન્દુ બંગાળના અધિકારી. સંદેશ ટાંકે છે હોર્મુઝમાં ઈરાનના રોકેટ મારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું, 1 મોત, 17ના રેસ્ક્યુ. રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની અરજીને ફગાવાઈ, અમદાવાદના વટવાત્યા કેસમાં 34 વર્ષ બાદ ભેદ ઉકેલાયો વગેરે સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. અને ફૂટબોલમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: during another 30-day ceasefire as envisaged in the latest peace plan. And finally, Google explores major AI infra investments in India, notes Financial Express. Elaborating, tech giant Google is exploring investment opportunities in India across AI as well as of service and drones. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Suvendu Adhikari to take oath as first BJP Chief Minister of West Bengal this morning. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah to attend the swearing-in ceremony. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Rajasubramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarter-finals for the first time. And with that, we end the morning news. Have a nice day.
2: FM Band 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 8:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે આપ સૌનો મનપસંદ રંગબેરંગી ગીતોનો કાર્યક્રમ રંગોલી.
3: પ્રસ્તુત છે
4: વિવિધ પ્રકારના ફિલ્મી ગીતોના
3: રંગોની રંગતની મસ્તીને લઈને આવતો એફએમ ગોધરાનો ખાસ કાર્યક્રમ
4: રંગોલી. મિત્રો, આજે શનિવાર છે અને સમય છે આપ સૌનો ચાહીતો અને મનપસંદ કાર્યક્રમ રંગોલીનો. તો મિત્રો, તૈયાર થઈ જાઓ આપની દોસ્ત સમીના શેખ સાથે એક નવા જ રંગની રંગત માણવા.

આજે આપણે વાત કરીશું સ્ત્રીના શણગાર વિશે. સ્ત્રી એ પરમાત્માની સર્વોત્તમ અને સુંદર રચના છે. નારીનું સૌંદર્ય અનુપમ છે અને સ્ત્રીઓમાં શણગારનું પણ મહત્વ સૌથી વધારે હોય છે. સમય બદલાતો રહે છે, ફેશન બદલાતી રહે છે અને ફેશનની સાથે સાથે પોશાકની શણગારની ચીજવસ્તુઓનું ચલણ પણ બદલાય છે. પરંતુ સ્ત્રી નથી બદલતી 16 શણગાર કરવાની પોતાની આદત કે નથી બદલતી તેનો શોખ.

0: ગઈ રે.
1: 16 સજી શણગાર અમે જ્યાં નીકળ્યા ઘરની બહાર અમોને નજરું લાગી. મિત્રો, કવિ હરેન્દ્ર દવેની આ પંક્તિઓ પણ કેટલી અર્થસભર છે. ચાહે કોઈ ઉત્સવ હોય, તહેવાર હોય, ખાસ પ્રસંગ હોય કે પછી પિયો મિલનની ઘડી હોય, સ્ત્રીનું સૌંદર્ય 16 શણગાર કર્યા પછી વધુ ખીલી ઉઠે છે. પરંતુ જે પ્રિય પાત્ર માટે શણગાર કરવામાં આવ્યું હોય અને તે એક નજર સુધા ન નાખે તો જાણે શણગાર પણ અધૂરું લાગે છે. અને આ ગીતમાં પણ આવું જ કંઈક કહેવામાં આવ્યું છે.

નારીના દેહની શોભા એણે પરિધાન કરેલા વસ્ત્રો અને અલંકારોથી છે. પોશાક એ ઘણા બધા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મહત્વનો ભાગ ભજવે છે અને પ્રાચીનકાળથી જ પોશાક બનાવવા માટે સંખ્યાબંધ સાધન સામગ્રીનો ઉપયોગ થતો આવ્યો છે અને તેમાં પણ રંગબેરંગી રેશમી કાપડ અને તેમાં ઝીણવટભર્યું ભરતકામ એક અનોખું આકર્ષણ ઊભું કરે છે.

તારા ઝાંઝરની છમ ને બંગડીની ખન તરસી તરસી બસ સાંભળીતી મેં કલ્પનામાં. ઝાલ્યો આખરે મેં જ્યારે હાથ તારો, તારા ચંચળ નયન નૃત્યથી જ મન ભરાયું નહીં. મિત્રો, સુંદર કાવ્ય પંક્તિઓમાં સ્ત્રીના શણગારની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરાઈ છે. સ્ત્રીના શણગારમાં સ્ત્રીનો મનગમતો શણગાર બંગડી છે અને કહેવાય છે કે બંગડી સુહાગની નિશાની હોય છે અને સ્ત્રીના બંગડીઓથી ભરેલા હાથ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.

મિત્રો, ઈશ્વરે સ્ત્રીને એવું અનુપમ સૌંદર્ય આપ્યું છે કે તે કોઈ પણ શણગાર ન કરે તો પણ તે સુંદર તો લાગે જ છે. સ્ત્રીની સાદગી, લજ્જા અને મર્યાદા એ જ તેના સાચા આભૂષણો છે અને આ જ આભૂષણો સ્ત્રીની સાચી ઓળખ પણ છે.

તો મિત્રો, હવે સમય થઈ રહ્યો છે આજનો આ રંગોલી કાર્યક્રમ પૂરો કરવાની. તો ફરી મળીશું એક નવા અને અનોખા રંગ સાથે રંગોલી કાર્યક્રમની રંગત માણવા. તો ત્યાં સુધી આપની દોસ્ત સમીના શેખને આપશો રજા. આવજો.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, ઈ નિર્ભય ભવિષ્યની સફર. સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: उनाळामां ज्यारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: 10 લાખ ની લોટરી મને? વાવ,
3: ફસાણી! નકલી ઓફર્સ થી સાવધાન,
4: RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો।
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો

0: તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: પસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી.
2: વાહ, પસાણો.
4: અજાણ્યા એપથી બચો.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 9 થયા છે અને હવે સાંભળીશું વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ.

0: સમય સવારના 10 થયા છે અને હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
2: મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
1: અને હું છું રોઝી. વિકાસની સૌથી સાચી પરીક્ષા અવરનવર એ હોય છે કે આપણી દીકરીઓ સુરક્ષિત છે, શું તેમના ભણતરની રાહ સરળ છે અને શું તેમને આગળ વધવાની તક સમાન મળે છે.
0: ઘણા વિસ્તારોમાં કોલેજ દૂર હોય છે, બસ સ્ટેન્ડ પર ભીડ હોય છે, ઘર સુધીનો રસ્તો અસુરક્ષિત હોય છે, હોસ્ટેલ હોતી નથી. આ પરિસ્થિતિઓમાં ઘણા માતા પિતા ભણતર રોકવા માંગતા નથી, પરંતુ ડર અને ખર્ચ મળીને તેમને મજબૂર કરી દે છે.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નું ઉદ્દેશ્ય આવા જ વિસ્તારોમાં સામુદાયિક માળખું બનાવવાનો છે, જેથી શિક્ષણ અને સુરક્ષા એક સાથે મજબૂત થાય. ફાતિમા એક એવી છોકરી છે જેને અનેક સપના છે, પરંતુ તેમને પૂરા કરવામાં તેને ઘણી પરેશાની થઈ રહી છે. ક્યારેક બસ થી દૂર જવાની, તો ક્યારેક ફી ન ભરી શકવાની.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: અમ્મી, રોજ કોલેજ જવું મુશ્કેલ થઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ થી ઘર સુધી અંધારું રહે છે.
4: બેટી, ભણતર જરૂરી છે, પણ આ ડરમાં તું કેવી રીતે ભણીશ?
3: જો હોસ્ટેલ હોત તો હું ત્યાં જ રહી લેત, રોજ મુસાફરી કરવી ન પડત. અમે ફી પણ નથી આપી, મારે મારું ભણતર છોડવું ન પડી જાય.
5: અમારી કમાણીમાં રોજનું ભાડું ભારે પડે છે. અમે ઈચ્છીએ છીએ કે તું ભણે, પણ મુશ્કેલીઓ વધી રહી છે.
3: હા અમ્મી, હવે હું કેવી રીતે મારું સપનું પૂરું કરીશ? કઈ સમજાતું નથી, કોઈ હાથ મદદ માટે આગળ નથી આવી રહ્યો. શું કરું?
5: ખુદા પર ભરોસો રાખ, કોઈ રસ્તો જરૂર નીકળશે.
6: પણ ક્યારે અબ્બુ? ફાતિમાના અબ્બુ, તમે પણ મારી એક વાત સાંભળી લ્યો. હું ફાતિમાને ભણાવીશ, પણ મારી એક શરત છે.
5: કઈ શરત?
6: કાં તો તેના માટે સુરક્ષિત હોસ્ટેલની વ્યવસ્થા હોય, અથવા કોલેજ આવવા જવાનો રસ્તો સુરક્ષિત હોય. હું તેને ડર સાથે નથી મોકલી શકતી.
0: આ સંવાદ કોઈ એક ઘરનો નથી, આ દેશના ઘણા જિલ્લાઓની વાસ્તવિકતા છે.
1: મહિલા કેન્દ્રિત સુવિધાઓનો અર્થ ફક્ત હોસ્ટેલ કે ભવન નથી, આનો અર્થ હોય છે સુરક્ષા, સુવિધા અને સન્માનનો ભરોસો.
0: જ્યારે હોસ્ટેલ બને છે ત્યારે છોકરીનું ભણતર ટકે છે, જ્યારે કાર્યરત મહિલાઓ માટે સુવિધા બને છે ત્યારે કામ પર જવાનું તેમના માટે શક્ય બને છે, જ્યારે કોલેજ પાસે સુરક્ષિત સુવિધા બને છે ત્યારે પરિવારનો ડર ઓછો થાય છે.
1: અને જ્યારે પરિવારનો ડર ઓછો થાય છે ત્યારે શિક્ષણનો રસ્તો ખુલે છે. ઘણીવાર પરિવર્તનની શરૂઆત માની શરતથી થાય છે, કારણ કે માં પહેલા સુરક્ષા જોવે છે, પછી સપનું.
0: PMJVK માં પરિયોજનાઓ ત્યારે જ ટકે છે જ્યારે પ્રસ્તાવ મજબૂત હોય. પ્રસ્તાવમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે જમીન ઉપલબ્ધ છે, વિભાગ સહમત છે અને સંચાલન જાળવણીનો પ્રબંધ નક્કી છે.
1: આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ ઇમારત બની જાય છે, પણ વોર્ડન નથી આવતા, વીજળી પાણીની વ્યવસ્થા નથી હોતી અને પછી ભવન ખાલી રહી જાય છે.
0: મિત્રો, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સંકલ્પથી વંચિત સમુદાયોના બાળકો, મહિલાઓ અને યુવાનો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રયાસોનો એક મહત્વનો ભાગ છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK.

0: જે અલ્પસંખ્યક સમુદાયો માટે વિકાસની નવી સંભાવના બનીને ઉભરી છે.
1: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: પીએમજેવીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ કાર્યક્રમ હેઠળ લગભગ 43,000 થી વધુ યોજનાઓ મંજૂર થઈ ચૂકી છે. લગભગ 1500 થી વધુ સ્કૂલ, લગભગ 170 રેસિડેન્શિયલ સ્કૂલ, લગભગ 600 જેટલા હોસ્ટેલ અને લગભગ 2000 થી ઉપર હેલ્થ પ્રોજેક્ટ અને સેંકડો સ્કિલ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
2: અને સૌથી સારી વાત એ છે કે આ ફક્ત આંકડા નથી, આ બદલાવની વાર્તાઓ છે. કારણ કે જ્યારે કોઈ માં પોતાની શરત ઉપર પોતાની દીકરીને કોલેજ જતી જુએ છે, ત્યારે ફક્ત કોલેજ નહીં, એક સપનું પૂરું થાય છે.
3: ફાતિમાના ભણતરની ચિંતા સતાવી રહી છે. આપણી ફાતિમા ભણવામાં બહુ હોશિયાર છે. જો તેને સારી સુવિધાઓ મળે તો બહુ આગળ સુધી જઈ શકે છે.
4: ક્યાંથી મળશે સારી સુવિધાઓ? અહીં તો તેની ફી, આવા જવાની વ્યવસ્થા, હોસ્ટેલ, બધી પરેશાની છે.
3: યુસુફ પણ પોતાના ભવિષ્યને લઈને વિચારતો રહે છે.
4: સુખવિંદર કહેતો હતો કે કોઈ કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. તે અલ્પસંખ્યક સમુદાયોના બાળકોને દરેક પ્રકારની મદદ કરે છે.
3: સાંભળ્યું તો મેં પણ છે, અને એ પણ સાંભળ્યું છે કે ઘણા લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે આપણા બાળકોને કઈક મદદ મળે તો નિરાશ થાય.
5: અમ્મી
3: આવી ગઈ તો શું વાત છે? આજે બહુ ખુશ દેખાઈ રહી છે.
5: અમ્મી વાત જ કઈક એવી છે, તમે પણ સાંભળશો તો ખુશ થઈ જશો.
4: શું વાત છે? જરા અમને તો ખબર પડે કે આજે અમારી પરી કઈ વાત પર આટલી ખુશ છે.
5: અબ્બુ, અમ્મી, હવે તમારે મારી ફી ભરવાની ચિંતા કરવાની જરૂર નથી.
3: અમે તારી ચિંતા નહીં કરીએ તો કોણ કરશે?
5: અમ્મી, પીએમજેવીકે થી હવે હું આગળનો અભ્યાસ કરી શકીશ. યુનિફોર્મ, પુસ્તકો, હોસ્ટેલ.
4: સાચે જ જમાનો બદલાઈ ગયો છે. હાલની સરકાર આપણા વિશે કેટલું વિચારી રહી છે. કોલેજમાં આપણા બાળકોને બધું ફ્રી મળી રહ્યું છે.
6: ફક્ત કોલેજ જ નહીં અબ્બુ, મને પણ પીએમજેવીકેના સ્કિલ સેન્ટરમાં ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં પ્રવેશ મળી ગયો છે. પહેલા રોજગારની કોઈ રાહ નથી દેખાતી, હવે એટલા કામ આવશે કે ટાઈમ જ નહીં મળે.
5: ભાઈજાન, હું પણ મોટી થઈને સાયન્ટિસ્ટ બનીશ. અમારી ક્લાસમાં આજે પહેલી વાર ડિજિટલ બોર્ડ પણ આવ્યું છે.
4: બાળકો ખૂબ ભણો, આ તક પહેલા બધાને નથી મળતી. પીએમજેવીકે આપણા અહીંના બાળકોની કિસ્મત બદલી નાખશે. શુક્રિયા પીએમજેવીકે, આજે તારા કારણે જ હું આ દિવસ જોઈ રહ્યો છું.
3: શુક્રિયા જ કરવો હોય તો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનો કરો, જેણે બધાને નવી રાહ બતાવી છે અને દરેક માને બાળકોની સુરક્ષાનો ભરોસો આપ્યો.
1: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: તો સાથીઓ, આજે તમે જાણ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જિંદગીઓ બદલી રહ્યો છે. શિક્ષણ, સેહત અને સન્માનના આ પ્રકાશને હવે કોઈ રોકી શકતું નથી.
2: જ્યારે દીકરીઓ લેબમાં જાય છે, જ્યારે ગામનો છોકરો ડોક્ટર બને છે, તો ફક્ત એક સપનું પૂરું નથી થતું, આખો દેશ આગળ વધે છે.
0: પીએમજેવીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણની જ્યોત પ્રગટી છે, હવે દરેક ખૂણો પ્રકાશિત થશે. જ્યાં ક્યારેક કદમ અટકી ગયા હતા, હવે ત્યાંથી જ ઉડાન ભરાશે.
2: આગામી કડીમાં વાત થશે એક બીજી યોજનાની, જે તમારી જિંદગી બદલી શકે છે.
0: ત્યાં સુધી યાદ રાખજો, મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર, ખુદા.

દોસ્તો, કાર્યક્રમની શરૂઆત કરીશું ફિલ્મ એક દૂજે કે લિયેના આ ગીતની સાથે. સ્વર છે અનુપ જલોટા અને લતા મંગેશકરનું, આનંદ બક્ષીની ગીત રચના અને લક્ષ્મીકાંત પ્યારીલાલનું સંગીત.

0: આરવી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરવી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990-43-707.
1: વિડીયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. સહ

0: લતા મંગેશકરના સ્વરમાં આ હતું સંજોગ ફિલ્મનું ગીત. અંજાનની ગીત રચના હતી અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुद सब बने खुशहाल।
2: 10 लाख नी लॉटरी मने वाओ
3: फसानी
4: नकली ऑफर्स थी सावधान
5: आरबीआई कहे छे
4: जानकार बनो सतर्क रहो।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
7: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી વાહ
3: ફસાણો
4: અજાણ્યા એપ થી બચો
5: આરબીઆઈ કહે છે
4: જાણકાર બનો સતર્ક રહો।
8: હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સૌ માણી રહ્યા હતા અને આ સાથે જ આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ। 10:30 થઈ છે અને હવે સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમો।

ગાયક કલાકારો કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક. શબ્દો છે અપ્સરના, સંગીત આપ્યું છે સંજીવ દર્શને અને ફિલ્મનું નામ છે આંચ.

આંખે ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં સાંભળીએ. શબ્દો છે પરવીન ભરદ્વાજના, સંગીત જતિન લલિતનું.

ઉદિત નારાયણ અને સાથી દરાયો ગાયેલું આ ગીત આપે સાંભળ્યું. ફિલ્મનું નામ હતું આશિક. ગીતના શબ્દો હતા સમીરના અને સંગીત આપ્યું હતું સંજીવ દર્શને. અને શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં પૂરો થયો. આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આજે ગાયિકા જિગીશા ખેરાડિયાના કંઠે ગવાયેલ કેટલીક રચનાઓને માણીશું આજની આ સફરમાં. તો આવો સૌ પ્રથમ સાંભળીએ ભારત ત્રિવેદી લિખિત અશબ્દ રચનાને.

શ્રોતા મિત્રો, આવો સાંભળીએ અવિનાશ વ્યાસ લિખિત આ રચના, તમે જો થોડું સમજો ને હું જો થોડું સમજું.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં આવો સાંભળીએ સુરેશ દલાલની કલમે લખાયેલ આ ગીતને. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે.

સુગમ સંગીતમાં ભારત ત્રિવેદી, અવિનાશ વ્યાસ અને સુરેશ દલાલ લિખિત રચનાઓને માણી જિગીશા ખેરડિયાના સ્વરમાં કાર્યક્રમ સુગમ સંગીતનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે આજે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી

0: આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જૂનાગઢ જિલ્લામાં તેલીબિયા પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું. દેશના આગામી સીડીએસ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણી બનશે, કેન્દ્રની મંજૂરી. ઉનાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે પાણીનો છંટકાવ, એરકુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાત બની રહ્યું છે સિલિકોન સ્ટેટ. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી 2 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી. ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3,068 કરોડ અને સુરતમાં સૂચિ સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે. દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1,100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે અને દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા સાગર ફિલ્મના ગીતથી.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. સુરેશ વાડકરના કંઠમાં હવે સાંભળશો પ્રેમરોગ ફિલ્મનું ગીત.

0: એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાર આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને સાથીઓએ ગાયેલું રામ તેરી ગંગા મહેલી ફિલ્મનું ગીત.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારો

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ

0: મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 144-77.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: કાર્યક્રમની શરૂઆત કરીશું રાજેન્દ્ર મહેતા અને નીતા મહેતાએ ગાયેલી સુદર્શન ફકીરની રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શબ્દો છે કતિલ શિફાઈના, કલાકારો રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સાંભળશો ફૈઝા ખાન પઠાણે ગાયેલી મર્તબ અલીની રચના.

ફૈઝ ખાન પઠાણે ગાયેલી રાહુલ સાબરીની ગઝલ આપે સાંભળી, અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા. વિવિધ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રીએ ગુરૂ રવિન્દ્રનાથ ટાગોર

0: ની જન્મજયંતી પર શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર વિષયવસ્તુ સાથે યોજાયેલો 2 દિવસીય કાર્યક્રમ હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેકેના આજથી 15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે. અમેરિકાના સધન કમાન્ડે કહ્યું છે કે અમેરિકન દળોએ પૂર્વીય પેસિફિકમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ બોટ પર હુમલો કર્યો અને તેને ડૂબાડી દીધી. દક્ષિણ કોરિયા અને અમેરિકાએ જહાજ નિર્માણમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ શહેરમાં 11 મે સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વનો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત. અને આઈપીએલ ક્રિકેટમાં જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

રેખા ત્રિવેદી અને સાથીઓએ ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ.

નમસ્તે બહેનો. બહેનો, હું છું આપની સહિયર નિકેતા. બહેનો, આજના સમયમાં માનસિક તાણ એ ખૂબ કોમન બાબત છે. દર બીજી કે ત્રીજી મહિલાની અંદર આ સમસ્યા હોય જ છે. કારણ છે આપણી જીવનશૈલી. એટલા માટે આપણી જીવનશૈલીમાં જો બદલાવ લાવીએ ને તો માનસિક તાણ પર ચોક્કસ અસર થાય છે. આ માટે યોગ, ધ્યાન અને યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે. નિયમિત વ્યાયામ જેમ કે ચાલવું, દોડવું, ઊંડા શ્વાસ લેવા, પૂરતી ઊંઘ અને પોતાના લોકો સાથે પોઝિટિવ વાતો કરવી આ તણાવ ઘટાડવાની અસરકારક રીતો છે. અને હા બહેનો, આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે, તો આ સ્ક્રીન ટાઈમને ઓછો કરશો તો પણ તણાવ ઘટી જશે. બહેનો, આ બધા કારણોની તો આપણે વાર્તાલાપોમાં પણ ચર્ચા કરીએ છીએ, પણ હું તો વાત કરી રહી છું સંગીતની. સારા સંગીતની સંગતમાં રહેવું એ પણ તણાવ મુક્ત થવાની એક પદ્ધતિ જ છે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુંદર મજાના ગીતથી.

0: સંગીત એ દવા પણ છે ને દુવા પણ છે. બહેનો, હું તો આ ગીતની કડીઓ ગુનગુનાવીને સ્ટ્રેસ મુક્ત થઈ ગઈ. આપ પણ સંગીત સાથે જોડાઈને તણાવ મુક્ત થઈ શકો છો. આ વાત હું નથી કહેતી, આ વાત સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો બહેનો, આજનો વાર્તાલાપ પણ કંઈક આ વાતને જ આવરી લેશે, એટલે કે ઔષધ વગરની ઉપચાર પદ્ધતિ. તો ચાલો સાંભળીએ ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા.
1: ચિકિત્સાની નોબત આવે ક્યારે? જ્યારે શરીર બીમાર પડે ત્યારે. જ્યારે શરીરમાં કંઈ તકલીફ થાય, જેને આપણે રોગ કહીએ, ત્યારે જ ચિકિત્સાની વાત આવે. પરંતુ સૌથી પહેલાં તો ડાયો માણસ એ જ વિચારે કે ઔષધ કરવું પડે, દવા લેવી પડે, શરીરમાં એવી તકલીફ ઊભી થાય, એવી પરિસ્થિતિ જ શું કામ નિર્માણ થવી જોઈએ? શું એ સંભવ નથી કે ઔષધ વગર જ આખી જિંદગી જીવી શકાય? કદાચ તમે એ સાથે સહમત ન થાઓ, પરંતુ મારા દરેક ચિકિત્સા શાસ્ત્ર

શાસ્ત્રીય અભ્યાસ પછી આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, યોગ થેરાપી, હિપ્નોથેરાપી, હિપ્નોસિસ અને પ્રાણિક હિલિંગ જેવી અનેક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી બહેનો, બહુ પ્રામાણિકપણે કહું છું, હું એ મત ઉપર પહોંચ્યો છું કે દરેક ચિકિત્સા પદ્ધતિની એક મોનોપોલી છે અને દરેકની એક મર્યાદા છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ, એની જે મોનોપોલી, એની જે વિશેષતા, અદ્વિતીયતા છે, બસ એ છે આ ડ્રગલેસ થેરાપી. શરીરમાં રોગ થાય જ નહીં એ પરિસ્થિતિ લાવવા માટે પહેલાં તો આપણે એ સમજવું પડે કે શરીરમાં રોગ ઉત્પન્ન શું કામ થાય છે. બધી ચિકિત્સા પદ્ધતિઓના બધા જ કારણોને જો ક્લાસિફિકેશન કરીને ટેબલ બનાવવામાં આવે તો આ ચાર વસ્તુ આપણી સામે આવશે. રોગ થવાના કારણમાં સૌથી પહેલું છે ઇમ્પ્રોપર ફૂડ, મતલબ કે આપણા શરીરને જે અનુકૂળ ન હોય એ જાતનો ખોરાક. ખોરાક ખોરાક ખોરાક, આહાર આહાર, એ જ ઔષધ, આવી બધી ઘણી બધી આપણે વાતો કરી છે અને એને વિશે ઘણું બધું કહી શકાય એવું છે, તમે જાણો છો. ઇમ્પ્રોપર ફૂડથી એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો એવું સમજી શકાય, આપણે જેને ખોરાક કહેતા હોય છે ને બહેનો, ખરેખર એને ખોરાક કહીએ છીએ ને એટલે એને એટલું લાઇટલી લઈએ છીએ. આ રોટલી, દાળ, ભાત, શાક, આ બધો ખોરાક છે, પીઝા, પાઉંભાજી, તમે ગમે તે કહો, એ ખોરાક છે. પણ એ ખોરાક ક્યાં સુધી છે? એ ત્યાં સુધી ખોરાક છે જ્યાં સુધી એ થાળીમાં, પ્લેટમાં પડ્યો છે. અને જેવી એ રોટલી, એ શાક, એ પીઝા, એ બર્ગર આપણા મોઢામાંથી નીચે ઉતરે છે એટલે એ આપણું શરીર બની જાય છે. એ ખોરાક નથી, એને ખોરાક કહીએ છીએ એટલે આપણે લાઇટલી લઈએ છીએ. એમ સમજો કે જેને આપણે ખોરાક કહીએ છીએ તે બહાર પડેલું આપણું શરીર છે. અને તેથી આપણે સમજવાનું છે કે હવે આપણે આપણું શરીર ફ્રૂટ અને દૂધમાંથી બનાવવું છે કે પીઝા અને બર્ગર ને પેપ્સીમાંથી બનાવવું છે. અને એટલે રોગ થવાનું સૌથી પહેલું કારણ એ છે ઇમ્પ્રોપર ફૂડ. હવે પ્રોપર એટલે શું, યોગ્ય એટલે શું, એ વિષય તો બહુ લાંબો સમય માગી લે છે. પ્રોપર એટલે કે યોગ્ય એ વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. દાખલા તરીકે હું ગમે એટલા મરચા ખાઉં તો મને કંઈ ન થાય, પરંતુ હું જો બે આઈસ્ક્રીમ ખાઈ જાઉં તો મને શરદી થઈ જ જાય. અને ઘણા વ્યક્તિ એવા હોય કે જે ગમે એટલા આઈસ્ક્રીમ ખાય, ફ્રીજનું પાણી પીવે, એને કાંઈ ન થાય, પણ એક કે બે મરચા ખાય તો તકલીફ થઈ જાય. બસ આ છે વ્યક્તિ પ્રકૃતિ, અને એ આપણા જન્મ પહેલાથી નક્કી થઈ જતી હોય છે. અને એટલા માટે પ્રકૃતિ ઇઝ મેનેજેબલ, ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. પ્રકૃતિ મેનેજ જ કરી શકાય, દેટ ઇઝ ઇનબિલ્ટ લિમિટેશન. આપણા જન્મ પહેલા આપણા શરીરની પ્રકૃતિ બની જતી હોય છે અને એટલા માટે આપણા શરીરની પ્રકૃતિને માફક આવે એવો જ ખોરાક લેવાય. એવું જો ન લઈએ અને પછી સાજા થવાની આશા રાખીએ તો એ હાવાત્યા છે, એ મૂર્ખતા છે. પેટ્રોલની ગાડી હોય અને તમે ડીઝલ પુરાવો અને પછી કહો કે ગાડી ચાલતી નથી, એવરેજ આપતી નથી, તો એ આપણી જ અણસમજણ છે. મતલબ સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે એ છે પ્રોપર ફૂડ. પોતાની વ્યક્તિ પ્રકૃતિ જાણી અને એ પ્રમાણે પોતાના શરીરને અનુકૂળ પડે એવી જાતનો નિર્દોષ ખોરાક હંમેશા લેવો જોઈએ. ડ્રગલેસ થેરાપીનો સૌથી પહેલો સિદ્ધાંત તે આ છે. બીજી વસ્તુ છે અને એ છે ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ. ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ એટલે જીવવાની આપણી પદ્ધતિ જ ગલત હોય. જેમ કોઈ પણ ગાડી હોય તો એને હંમેશા પહેલા ફર્સ્ટ ગેરમાં જ ચાલુ કરવી પડે, પછી એ સ્કૂટર હોય, મોપેડ હોય, ફોર વ્હીલર હોય કે પ્લેન હોય, કોઈ પણ વાહનને સૌથી પહેલા ફર્સ્ટ ગેરમાં જ ચલાવવું પડે, પછી સેકન્ડ, પછી થર્ડ. એક્ઝેક્ટલી એવી રીતે આ શરીરરૂપી જે ગાડી છે જેની અંદર આપણે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કર

શીખવાની છે. તો એ ગાડીને ચલાવવાના જે સામાન્ય નિયમો હોય એને દરેક માણસે ફોલો કરવા જ પડે. તો આ શરીરરૂપી ગાડી ચલાવવાના જે નિયમો છે, દેટ ઇઝ લાઇફસ્ટાઇલ. મિત્રો, ખરેખર એ કરુણતા છે કે એક તમે નાનો એવો મોબાઈલ ખરીદો, મિક્સચર લો, ગ્રાઇન્ડર લો, કે કોઈ પણ કોમ્પ્યુટર વગેરે કોઈ પણ વસ્તુઓ આજે ગેજેટ્સ ખરીદો, તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે. આ સાધનને કઈ રીતે વાપરવાનું, કઈ રીતે ચલાવવાનું, એનું એક યુઝર્સ મેન્યુઅલ હોય, જેને આપણે હું કહીએ છીએ, જેના ઉપર આપણા જીવનનો આધાર છે. એ આ શરીર, એને ચલાવવાનું યુઝર્સ મેન્યુઅલ શું કહો જોઈએ આપણને ખબર જ નથી, અને આપણે જાણતા જ નથી, અને આ જાણવું જોઈએ એ પણ આપણે જાણતા નથી, ઇઝન્ટ ઇટ? બસ, તો આ શરીર રૂપી ગાડીને કઈ રીતે ચલાવાય? શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. વ્યક્તિને ધર્મ જોઈતો હોય, અર્થ જોઈતો હોય, કામ કે મોક્ષ, કંઈ પણ એની ડેમ ડિઝાયર માટે શરીરનું સ્વસ્થ હોવું એ સૌથી પહેલી આવશ્યકતા છે. અને એ યુઝર્સ મેન્યુઅલ જ આપણી પાસે નથી. આ શરીરને કઈ રીતે ચલાવાય એ એક કળા છે દોસ્તો. બસ, એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. આ શરીરને કઈ રીતે ચલાવાય, ક્યારે ઉઠાય, ક્યારે સુવાય, કેવું ખવાય, શું ન ખવાય, કેવી રીતે સ્નાન કરાય, આંખના સ્વાસ્થ્ય માટે શું કરાય, દાંતના સ્વાસ્થ્ય માટે શું કરાય, આપણને આ કાંઈ જ ખબર નથી. અને આપણે સ્વસ્થ રહેવાની આશા રાખીએ, અને એટલે આપણને જે કહેવામાં આવે એનાથી બ્રશ કરીએ, ટીવીમાં જે સમજાવે એનાથી આપણે સ્નાન કરીએ, જે મોટી મોટી જાહેરાતો આવે એ આપણે ખાઈએ. કારણ કે વન્સ ઇગ્નોરન્સ ઇઝ અધર્સ ઓપોર્ચ્યુનિટી. આપણા શરીરને કઈ રીતે ચલાવાય એ આપણે જાણતા જ નથી. તો ડ્રગલેસ થેરાપીમાં બીજો અગત્યનો મુદ્દો છે રોગ થવાના કારણોમાં, અને એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. યોગ્ય રીતે આપણા જીવનને ચલાવવાની પદ્ધતિ અખત્યાર ન કરીએ તો આપણે આત્મઘાતી છીએ. અનનોઇંગલી વી આર સુસાઇડર. આપણે આત્મહત્યા જ કરીએ છીએ પોતાની. રોગ થવાનું ત્રીજું કારણ છે, અને એ છે ઉંમર. હવે હું ઉંમર કહું એટલે તરત તમને એમ વિચાર આવે કે હા હા બરોબર છે, હવે 40-50 થયા ને એટલે હવે શરીરમાં રોગ થાય. ના, એવું નહીં. આયુર્વેદ કહે છે દરેક ઉંમરનો રોગ છે. હવે તમારા અનુભવોને મારી વાત સાથે ટેલી કરો. બાલ્યાવસ્થામાં હંમેશા કફ અને કૃમિ, આના જ રોગ થાય. નાના બાળકને કોઈ દી એસિડિટી તમે જોઈ? નાના બાળકને રુમેટિઝમ થતું જોયું? ન થાય. બાલ્યાવસ્થામાં કફ અને કૃમિ ના જ રોગો થાય. શરદી, સળેખમ, ન્યુમોનિયા, મેનેન્જાઇટિસ, તાવ, આ બધા કફના લક્ષણો છે. અને એટલે પ્રોપર લાઇફસ્ટાઇલમાં બાલ્યાવસ્થામાં મધુર રસ, ગળ્યો ખોરાક બંધ જ કરવો જોઈએ. અને આપણે બાળકોને મોટે ભાગે ગળ્યું જ ખવડાવીએ જે કફકારક હોય. નાની નાની નાની વાતો પણ આપણા જીવન અને સ્વાસ્થ્ય ઉપર બહુ જ અસર કરે છે. હું મારા દરેક જગ્યાએ વ્યાખ્યાનમાં એવું કહેતો હોઉં છું, વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ ઓલવેઝ થિંક ફોર અ ફંડામેન્ટલ મિસ્ટેક. વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ, કોઈ મોટી સમસ્યાઓ, આવડા મોટા રોગો હોતા જ નથી. રોગ હંમેશા સામાન્ય હોય છે. બેદરકારી, ભૂલ, અણઆવડત, અજીતેન્દ્રિયપણું અથવા તો ખોટી દવાઓ, બસ આને લીધે એક નાનો એવો પ્રશ્ન એટલું વિકરાળ રોગનું સ્વરૂપ ધારણ કરી લે. અને એટલે ડ્રગલેસ થેરાપીમાં જે પહેલો પોઈન્ટની આપણે વાત કરી, પ્રોપર ફૂડ, બીજી વસ્તુ છે પ્રોપર લાઇફસ્ટાઇલ, અને ત્રીજી વસ્તુ છે એજ. યુવાનીમાં પિત્તના રોગો થાય. યુવાની આવે એટલે પિમ્પલ્સ, એસિડિટી, અલ્સર, જ્યારે હોર્મોનલ ચેન્જીસ શરીરની અંદર થાય. આયુર્વેદની દ્રષ્ટિએ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ એ જ પિત્ત છે. અને એટલે યુવાનીમાં ગળપણ, ગળ્યો

લેવાની છૂટ છે, પણ યુવાનીમાં મરચું, તીખો રસ માણસે બંધ કરી દેવો જોઈએ. અને આફ્ટર 45 વાયુના રોગો વધતે ઓછે અંશે થાય જ, ખાસ કરીને ડિલિવરી, માસિક, વૈવાહિક જીવન, પુરુષોમાં શુક્રક્ષય, વીર્યક્ષય, આ બધા કારણોને લીધે 45 વર્ષ પછી વાયુના રોગો વધતે ઓછે અંશે થાય છે. અને એટલે જો સ્વસ્થ રહેવું હોય તો પાણી પહેલા પાળ એવું કહેવાય છે ને, તો આપણી ઉંમર પ્રમાણેની લાઈફસ્ટાઈલ આપણે ડેવલપ કરવી પડે. અને ચોથી વસ્તુ છે એ છે સીઝન. ઋતુ પ્રમાણે શરીરમાં રોગ થાય, આ એક આયુર્વેદનો બહુ મૌલિક વિચાર છે. તમને કદાચ સાચું ન લાગે, કારણ કે આયુર્વેદ સિવાય કોઈ પંથમાં આનો વિચાર નથી. જો ઋતુ પ્રમાણે રોગ થાય એ સાથે તમે સહમત ન હો તો મને કહો કે ડોક્ટરોની સિઝન આવે છે કે નહીં? ડોક્ટરોની સિઝન આવે, વોટ ઇટ પ્રૂવ્સ? ઇટ પ્રૂવ્સ કે રોગોની પણ ઋતુ આવે છે. અને એટલા માટે આયુર્વેદમાં બહુ જ વિશદ વર્ણન છે, જે સમજવું હોય તો ઘણો લાંબો સમય જોઈએ. અને એ છે ઋતુચર્યા, યથા બ્રહ્માંડે તથા પિંડે. જો તમને તાવ આવે તો તમારું પ્રત્યેક રૂંવાટું ગરમ થાય, શું કામ? બીકોઝ ઇટ ઇઝ ધ પાર્ટ એન્ડ પોર્શન ઓફ યોર બોડી, એ તમારા શરીરનો એક ભાગ છે. બસ, તો આપણે જેને આપણું શરીર કહીએ છીએ એ પણ આખા વિશ્વનો, આખા બ્રહ્માંડની એક રૂંવાટી છે. આપણું શરીર એ વિરાટ પુરુષની રૂંવાટી છે. અને એટલે જો બ્રહ્માંડમાં, બાહ્ય વાતાવરણમાં જે અસર થાય એ ફેરફાર આપણા શરીર ઉપર અનિવાર્યપણે થાય જ થાય. અને એટલે એ પ્રમાણે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જ પડે, કરવી જ જોઈએ. આપણે ગમે તે ઋતુમાં, ગમે તે ઉંમરમાં, માફક આવે કે ન આવે એવું ખાઈએ, એવી રીતે જીવીએ, બસ, તો આપણે ડોક્ટરો માટે જ જીવીએ છીએ. બસ આ ચાર કારણો છે, મહદઅંશે ઇમ્પ્રોપર ફૂડ, ઇમ્પ્રોપર લાઈફસ્ટાઈલ, એજ અને સિઝન, આ ચાર કારણો છે કે જેનાથી આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ. અને જેવા બીમાર થઈએ એટલે આપણે શું કરીએ? કોઈક જેને વિશ્વાસ હોય એલોપેથીમાં, આયુર્વેદમાં વિશ્વાસ હોય તો આયુર્વેદમાં, હોમિયોપેથીમાં વિશ્વાસ હોય તો હોમિયોપેથી, નેચરોપેથી, યોગ, હિપ્નોસિસ, માદળિયા, મંત્રેલા પાણી, દોરા ધાગા, આશીર્વાદ, તમને જેમાં વિશ્વાસ હોય એમાં આપણે દોડવા માંડીએ. જુઓ, ખરેખર ચિત્ર આપણા જીવનનું કેવું છે? બીમારીમાં આવવાના કારણ છે જુદા, અને આપણે સ્વસ્થ થવા માટે સાવ જુદી જ દિશામાં જઈએ છીએ. એક સાદું ઉદાહરણ બહેનો આપો. તમે બહાર ગયા હો, સમજો કે તમે બગીચામાં ફરવા ગયા, અને હવે તમારે બગીચામાંથી ફરી ઘરે જવું છે તો શું કરવું પડે? 2 કિલોમીટર પૂર્વમાં જાઓ, 2 કિલોમીટર ઉત્તરમાં જાઓ, 2 કિલોમીટર દક્ષિણમાં જાઓ તો ઘરે પહોંચાય? ન પહોંચાય. શાંતિથી બેસીને વિચારવું પડે કે હજી કલાક 2 કલાક પહેલા તો હું ઘરે હતો કે હતી, અને કયે રસ્તેથી અહીં આ બગીચામાં આવી ગઈ. બસ એ જ રસ્તે પાછા જતા રહીએ એટલે ઘરે પહોંચી જવાય. ઇન ધ સેમ ફેશન આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે મારી ખાવા પીવામાં શું ભૂલ થઈ, મારી રહન સહનમાં શું ભૂલ થઈ, અને હું સ્વસ્થતામાંથી બીમારીમાં આવી ગયો કે આવી ગઈ. બસ એ જે રસ્તો છે, સ્વસ્થતામાંથી બીમારીમાં પહોંચવાનો જે રસ્તો છે, એ જ પ્રક્રિયાને, એ જ રસ્તાને ઉલટી દિશામાં કરો તો અને માત્ર તો જ સ્વસ્થતા મેળવાય. આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં જે રસ્તેથી આવીએ છીએ એ રસ્તે જતા નથી, અને આપણે ડોક્ટરો અને દવાઓ પાછળ દોડીએ છીએ. ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી જ. અને એટલા માટે ઔષધમુક્ત ચિકિત્સા પદ્ધતિ એ દરેક શરીરધારીએ જાણવા જેવો વિષય છે. આ સિવાય બહેનો માટે ખાસ કરીને પ્રેગ્નન્સી ડિસિપ્લિન છે, ડિલિવરી પછી સ્વાસ્થ્ય જાળવવાને જે જે બધા નિયમો છે, આટલા બધા મેનોપોઝલ પ્રોબ્લેમ હવે જ કેમ આવે છે?

0: આ બધા એવા વિચારણીય મુદ્દાઓ છે કે જેને માટે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે વિચાર કરવો જ જોઈએ. હમણાં જગજીતસિંહ આપણી વચ્ચેથી ગયા, એમની એક જગ પ્રસિદ્ધ ગઝલ છે, દુનિયા જિસે કહેતે હૈં જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ ઓર ખો જાય તો સોના હૈ. બેનો, દુનિયામાં સોનું કે મિટ્ટી જેવું કશું છે જ નહીં. જે મળી ગયું એ મિટ્ટી, જે ખોવાઈ ગયું એ સોનું. પ્રામાણિકપણે મને કહેજો, આજે સવારે ઉઠી અને એક બે મિનિટ તમે દાંત ઉપર બ્રશ ઘસ્યું, ત્યારથી તે આ સાંભળો છો ત્યાં સુધી તમને યાદ આવ્યું કે તમારા મોઢામાં દાંત છે? તમને યાદ નથી આવ્યું. શું કામ યાદ નથી આવ્યું? કારણ કે એ સ્વસ્થ છે. તમને ક્યારે યાદ આવ્યું કે તમારા પેટમાં આંતરડા છે? નથી આવ્યું. શું કામ? કારણ કે એ સ્વસ્થ છે. અને કલ્પના કરો કે જો દાઢનો દુખાવો હોય તો ગમે એવું ગમતું મૂવી ચાલતું હોય, ગમે તેવું પ્રિય વ્યક્તિ બાજુમાં બેઠું હોય, પણ તમારું આખું ચિત્ત દાંતના દુખાવામાં જતું રહે કે નહીં? જ્યારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે જાણે કે કોઈ દિવસ બીમાર પડીશું જ નહીં એવી રીતે જીવીએ છીએ, અને જ્યારે બીમાર પડીએ ત્યારે સ્વાસ્થ્ય મેળવવા આકાશ પાતાળ એક કરી નાખીએ. મિત્રો, આમ તો મારો વ્યવસાય જ ઔષધ દવાઓ કરવી એ છે, પણ એમ છતાં એના કરતાં સાવ ઊંધી અને સાવ સાચી વાત તમને કહું. આપણા ઋષિમુનિઓ કહે છે, હું બે શ્લોક દ્વારા મારી વાતને પૂરી કરવા માગીશ. બિના અપી ભૈષજે વ્યાધિ પથ્યા દેવ નિવર્તતે. બિના અપી, નહીં પણ, ભૈષજ એટલે દવા, પથ્યનું પાલન કરો તો કોઈ પણ જાતના ઔષધ વગર રોગ મટી જાય. અને નતુ પથ્ય વિહીનસ્ય ભૈષજાનામ સતૈરપિ. હજાર જાતની દવાઓ કરો અને જો પથ્યનું પાલન ન કરો તો રોગ મટે અસંભવ છે. એક બીજો શ્લોક કહું, પથ્ય સતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન કરે છે, મતલબ કે જે યોગ્ય રીતે જીવે છે, એને ઔષધ આપવાની શું જરૂર છે? અને બીજી લીટીમાં આપણા ઋષિમુનિ કહે છે, પથ્ય અસતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન નથી કરતો એને દવાની શું જરૂર છે? કારણ કે એને રોગ મટવાનો નથી. બસ આ રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ આ બધું આપણે જાણીએ. મૃત્યુ નિશ્ચિત છે, રોગ આપણા બોલાવેલા છે, બેદરકારીથી આવેલા છે.
1: બેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા. બહેનો, આપણા એક પત્ર મિત્રે અથાણાની રેસીપી આપવાની ફરમાઈશ કરી હતી, તો ચાલો તેમની ફરમાઈશ પૂરી કરી દઈએ. બહેનો, કેરીની સીઝન છે તો આપણે થોડા અથાણા બનાવી લઈએ. તો પહેલા આપી રહી છું ગોળ કેરીના અથાણાની રેસીપી. આ માટે જોઈશે 1 કિલો રાજપુરી કેરી, 1 કિલો છીણેલો ગોળ, 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 1 ચમચી હિંગ, 100 ગ્રામ કશ્મીરી અથવા તો પટણી લાલ મરચું, 1 ચમચી હળદર, 250 ગ્રામ તેલ, 1 ચમચી મરી, 50 ગ્રામ ખારેકના ટુકડા, 1 ચમચી વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું. હવે બનાવવાની રીત, સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને કટકા કરી લેવા, ત્યારબાદ 1 ચમચી મીઠું અને હળદર મિક્સ કરી લેવું, ત્યારબાદ દર 4 કલાકે તેને હલાવતા રહેવું, ત્યારબાદ બીજે દિવસે તેમાંથી પાણી નિતારીને કોટનના કપડામાં પહોળા કરીને આ કટકાને કોરા કરી લેવા જેથી તેની અંદરથી ભેજનો ભાગ નીકળી જાય. ત્યારબાદ રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયાને શેકી લેવા, એ ઠંડા પડે ને પછી અધકચરા વાટી લેવા, મીઠું શેકી લેવું. એક બાઉલમાં રાઈ, મેથી, ધાણાના કુરિયા નાખવા અને સાથે વરિયાળી, મરી, ખારીકના ટુકડા નાખીને હળદર, મરચું, હિંગ નાખી તેની ઉપર હુંફાળું શીંગતેલ રેડવું અને ત્યારબાદ 10 મિનિટ ઢાંકીને એમને એમ જ રહેવા દેવું. હવે આપણો મસાલો તૈયાર છે. આ મસાલાને હલાવી અને તેની અંદર સુકાયેલ કેરી અને ખમણેલો ગોળ ઉમેરીને હલાવવાનું. આ રીતે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી દિવસમાં 1-2 વાર હલાવતા રહેવું. હવે તેને બરાબર ડૂબાડૂબ તેલથી કાચની બરણીમાં ભરી લેવું. લો, તૈયાર છે ઉનાળાનું સ્વાદિષ્ટ ગોળ કેરીનું અથાણું. અને બહેનો, હવે આપી રહી છું ખૂબ જ ઓછા તેલમાં બનતું બાફેલું કેરીનું અથાણું બનાવવાની રેસીપી. આ માટે જોઈશે 250 ગ્રામ નાની કેરી, 250 ગ્રામ ગોળ, 5 ચમચી હિંગ, 1/2 ચમચી

કશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન મેથીની દાળ, અડધી ટીસ્પૂન રાઈની દાળ, મીઠું સ્વાદ અનુસાર, એક ટીસ્પૂન તેલ, અડધી ચમચી રાઈ, બે નંગ સૂકા મરચાં અને 5 ચમચી હળદર. હવે બનાવવાની રીત. સૌ પહેલા કેરીને છોલીને મોટા ટુકડા કરી લેવા. એક વાસણમાં 2 કપ જેટલું પાણી રેડીને કેરીના ટુકડાને બાફવા મૂકો. ધ્યાન રાખજો કેરીના ટુકડા વધારે પડતા બફાઈ ન જાય. અધકચરા કેરીના ટુકડા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢી લેવા. ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં થોડું તેલ મૂકીને તેની અંદર હિંગ, ગોળ અને થોડું પાણી નાખવું. બરાબર પાયો થાય એટલે તેમાં કેરીના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં હળદર, રાઈની દાળ, મેથીની દાળ, મરચું અને મીઠું નાખવું. વઘારિયામાં વઘાર માટે તેલ મૂકવું, તેની અંદર રાઈ અને સૂકા મરચા નાખવા. આ વઘારને તૈયાર કરેલ મિશ્રણ પર નાખી દેવું. લો તૈયાર છે વઘારેલું બાફેલું કેરીનું અથાણું. ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. બેનો, ગીત સાંભળ્યું, વાર્તાલાપ સાંભળ્યો, અથાણાની રેસીપી પણ અપાઈ ગઈ અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો ફરી મળીશું. આવજો બહેનો.

0: સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલસે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મે આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મે શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है.
0: अपन अटल पेंशन योजना ना 11 वर्ष पूर्ण थया. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાઓ બધાને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તી નાણાકીય સુરક્ષા આપવા માટે અમલમાં મુકાઈ હતી. યોજનાઓ વિશે બોલતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ નોંધણીઓ, પીએમ સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબમાં ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 વૈશાખ નિમિત્તે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરૂદેવના કાલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરૂનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંશ્લેષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30 મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશનનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમી નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4

દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતોએ સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાઈ અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈરાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાં તે ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંથુરાઈથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જો કે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જો કે માછીમારો અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 143 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્ય આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

પરિસરની મુલાકાત પણ લેશે. સરદારધામમાં ભોજનખંડ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ ઉપરાંત 1000થી વધુ યુવક યુવતીઓ માટે છાત્રાવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ અપાયું છે, જ્યારે આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 5908થી વધુ કેસો મુકાયા હતા, જેમાંથી 2191 જેટલા કેસનું સમાધાન કરાયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની સારી આવક થઈ રહી છે. અજમાની આવક એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. હાલમાં દૈનિક 2200-2300 બોરીની આવક થઈ રહી છે. ખાસ કરીને કાઠિયાવાડ, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી આવક થઈ રહી છે. અજમાનો ભાવ રૂપિયા 2300-2600 સુધીનો ચાલી રહ્યો છે. સારા માલનો ભાવ 2600-2900 રૂપિયા સુધીનો રહ્યો છે. મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 1 જૂનથી જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને કાર્યરત કરવા 24 કલાક તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લાના તમામ વરસાદ માપક યંત્રો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવા અને મરામતની જરૂર હોય તો તે કરવા પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત વીજ લાઇન, ભયજનક ઇમારતો, જોખમી મોટી પાણીની ટાંકીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. આશ્રયસ્થાનોની યાદી તૈયાર કરી ત્યાં વીજળી અને પાણીની વ્યવસ્થા અંગેની ખરાઈ કરવા અને બચાવ કામગીરી માટે રાહત ટુકડીઓની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોના પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા શુક્રવારે પોરબંદરના ચોપાટી બીચ ખાતે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રીક્ટ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દરિયાકાંઠાના જિલ્લાના પોલીસ એકમોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમો સામેલ હતી. બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: के जहां मिल गया।
1: મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: देवादिदेव महादेव नु प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारतनी अजे सभ्यता नु प्रतीक। 1000 वर्षो ना विनाशकारी प्रहारो छता सोमनाथ आजे आपना आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथ ना नवनिर्माण नो। અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર પ્રભાસ પાટણ।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
1: ખુશી સે અપની પલકે

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી

0: છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: बैंकिंग के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: उनाळामां ज्यारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજે સાંભળીએ આકાશવાણી પ્રસારણના 90 વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમ, જેનું શીર્ષક છે #આકાશવાણી890. વક્તા છે હિરલ મહેતા અને પ્રવક્તા મંસૂરી સદફ. સાથે સાંભળીએ હિન્દી ફિલ્મી ગીતો.

0: નમસ્કાર યુવા મિત્રો, યુવા દોસ્તોનો ખાસ કાર્યક્રમ યુવાણી કાર્યક્રમમાં સૌ યુવા દોસ્તોનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સદવ.
1: અને હું છું હિરલ મહેતા.
0: કેમ છો?
1: મજામાં.
0: તો સાથીઓ, આજે આપણે સાંભળીશું હેશટેગ આકાશવાણી @90 આકાશવાણી પ્રસારના 90 વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમ. તો સાથીઓ, આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થયેલ છે. તે નિમિત્તે આપણે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અને આ સ્પર્ધાનું આયોજન ગોધરાની શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આપણે કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેઓના ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા હતા. આ વક્તૃત્વ સ્પર્ધામાં હિરલ મહેતાએ પોતાનું ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું હતું. અને તમને ખબર છે મિત્રો, આજે તેઓ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. તો ચાલો હવે આપણે તેઓને સાંભળીએ.

ખૂબ ખૂબ આભાર આકાશવાણીમાં આમંત્રિત કરવા માટે, અને ખૂબ ખુશીની લાગણી અનુભવું છું કેમ મને મારા વિચારો પ્રગટ કરવા માટે આ પ્લેટફોર્મ મળ્યું છે, એમાં પણ રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા પર. આ વિષય ખૂબ જ રસ વિષયક છે, જેમાં યુવાનો દેશની આન બાન અને શાન હોય છે. તેના વગર રાષ્ટ્ર નિર્માણની કલ્પના ન થઈ શકે, કારણ કે તેમાં જે જોશ ઉમંગ હોય છે તેના કારણે કે તે પોતાનું ધારેલું કામ કરી શકે છે. ઇતિહાસના પાના પલટાવીએ તો તેમાં રહેલા સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ, સ્વામી વિવેકાનંદ, જેમને પોતાનું જીવન રાષ્ટ્ર નિર્માણમાં આપી દીધું, આજે તે બધા આપણા માટે પ્રેરણાસ્રોત છે. દેશની સ્વચ્છતા હોય કે સામાજિક કાર્યક્રમની જાગૃતતા લાવવાનું હોય, જેમ કે મતદાન છે, અંધશ્રદ્ધા સામે શ્રદ્ધાનો દીવો સળગાવવાથી અથવા તો પ્રગટાવવાથી લઈને વ્યસનો દૂર કરવા માટે સુધીના કાર્યોમાં પોતાનું યોગદાન યુવા બહુ ખૂબ સારી રીતે આપે છે. જો યુવાનોને એક સાચું માર્ગદર્શન મળે અને તેમને પ્રેરણા મળે તો તે દેશની ઉન્નતિમાં પોતાનું એવું

0: સારું યોગદાન પણ આપે છે અને દેશની ઉન્નતિમાં તે આગળ અને આગળ વધે છે.
1: ખૂબ જ સરસ હિરલબેન. તો સાથીઓ, આપણે જાણીએ છીએ યુવાનો દેશનું ભવિષ્ય છે અને યુવાનોમાં કંઈક કરવાનો જુસ્સો રહેલો હોય છે. જો એ વિચારી લે કે મારે આ કરવું જ છે તો એ કામ કરીને જ રહે છે અને તેને સફળતા અવશ્ય મળે જ છે. સફળતા કી કિંમત જિંદગી સે જ્યાદા નહીં, સફળતા કી કિંમત જિંદગી સે જ્યાદા નહીં, જો હાર સે નિરાશ હૈ ઉન્હેં ઇસ બાત કા અંદાજા નહીં, જો હાર સે નિરાશ હૈ ઉન્હેં ઇસ બાત કા અંદાજા નહીં. મિત્રો, હવે જે લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાંથી આ હિરલબેન વિજેતા બન્યા છે, તો સાથીઓ, વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. તો સાથીઓ, આપણે તો યુવાનો છે, આપણે મહેનત કરશું તો હંમેશા સફળતા આપણને મળવાની જ છે. આજની મહેનત કાલનું સપનું સાકાર કરે છે. ક્યારે હાર ના માનવી જોઈએ, કેમ કે ક્યારેક છેલ્લો પ્રયાસ પર ચમત્કાર સર્જી શકે છે. જે લોકો પરિસ્થિતિને નહીં પણ પોતાને બદલે છે ને, એ લોકો જ દુનિયા બદલવા સમર્થ બને છે. તો સાથીઓ, હવે આપણે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં ભાગ લીધેલ પ્રતિસ્પર્ધી મારિયાબેનને સાંભળીશું.

0: Hello everyone, my name is Ansari Maria Altaf and I am recently my final examination of post-graduation in English literature. I am passionate about literature, language and learning new things by books and writing. And secondly, I would like to express my heartfelt gratitude to Dr. Gaur sir, because of whom I'm here to stand and speak in front of all of you. Apro topic che rashtra nirman ma yuvano ni bhumika. Yuvano aje apra rashtra ma ek pillar tarike kaam kare che. Ek strong pillar che apra rashtra ma. Ek koi pan nation na niru yuvano hoy. Apra rashtra na development ma temno khub j mahatvano role che. કેમ કે યુવાનોની અંદર આપણે જોઈ શકીએ કે એમની અંદર એક અલગ જ પ્રકારની ક્રિએટિવનેસ હોય છે, એનર્જી હોય છે, કોન્ફિડન્સ હોય છે, ન્યૂ આઈડિયાઝ હોય છે એમની અંદર, અને એ આઈડિયાઝ આગળ આપણા દેશના પ્રગતિમાં ખૂબ જ મહત્વનું હોય છે. આપણે જોઈએ કે આજે એજ્યુકેશન નેશન બિલ્ડિંગમાં ખૂબ જ મહત્વનું રોલ છે. આપણે કહી શકીએ કે એજ્યુકેટેડ યુવાન જે છે એક આપણે કહી શકીએ કે આપણા દેશની અંદરનો એક બેકબોન છે આપણા યુવાનો. એજ્યુકેશન યુવાનોની અંદર હોવું જ જોઈએ. મેં એમ કહું છું કે દરેક ફિલ્ડમાં આજે યુવાનો પોતાનું યોગદાન આપી રહ્યું છે. જેમ કે આપણે જોઈએ આજે ડિજિટલનો જમાનો છે ને આપણે આપણો દેશ એઆઈ અને ડિજિટલમાં જઈ રહ્યો છે, એમાં પણ યુવાનોનો ખૂબ જ સારો મહત્વ છે. આપણે મેડિસિન મેડિકલની સારવારમાં જોઈએ, આજથી 7-8 વર્ષ પહેલાં એક મહામારીથી ધ્રુજાતા હતા, પેન્ડેમિક કોરોના COVID-19, તેમાં કેટલાક યુવાનો એવા હતા કે એ આગળ વધીને આપણા દેશના રક્ષણ માટે તેમની અંદરની જે એનર્જી છે એ બધાની સામે મૂકી એમને એક સાથે યુનિટીમાં કામ કર્યું. જેમ કે આપણે કહી શકીએ કે સૌનો સાથ અને સૌનો વિકાસ, પછી આપણો વિશ્વાસ. એમ થાય છે કે મેં એઝ અ યંગ ગર્લ આઈ ઓલ્સો હેવ સો મેની ગટ્સ ટુ ઇમ્પ્રુવ માય નેશન એન્ડ આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ માય ઓન સેલ્ફ ટુ માય નેશન. થેન્ક યુ.
1: તો દોસ્તો, આપણી સાથે મારિયાબેને ખૂબ જ સરસ વાત કરી. યુવાનો એ દેશની શાન છે તેવું તો આપણે જાણીએ જ છીએ. મિત્રો, હવે આપણે અહીંયા આપણી સાથે જે ઉપસ્થિત છે ને, જેઓએ આપણી સમક્ષ રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા હતા અને વિજેતા બન્યા હતા, તો ચાલો મિત્રો હવે આપણે તેઓના વિચારો સાંભળીએ.

0: પોઈટ્રીઝ, ડ્રોઈંગ એન્ડ લિસનિંગ મ્યુઝિક. સો આપણો આજનો જે ટોપિક છે કે રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા, એવું જ્યારે હું સાંભળું છું તો મને એમ થાય છે કે યુવાનો એટલે દેશની આન બાન અને શાન, જેનાથી જ દેશનું કહેવાય ને કે શાન વધે છે. હું એક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું તો જેમ નાના નાના ગામડાઓ શહેરો બને છે, શહેરોથી એક રાજ્યનું નિર્માણ થાય છે અને રાજ્યનું રાજ્યો બનીને એક રાષ્ટ્રનું નિર્માણ કરે છે. બટ યુવાનોના સરકારથી રાષ્ટ્રના નિર્માણમાં એક પ્રગતિ આવે છે, એટલે ખૂબ મહત્વનું જો કોઈ ભાગ ભજવતું હોય તો તે યુવાનો છે. આપણા દેશમાં સૌથી વધુ જો ગણતરીના હિસાબે ગણીએ તો 65-70% ગણતરીમાં આવે તો યુવાનોની છે. જે યુવાનોની ભૂમિકા રાષ્ટ્રના નિર્માણ માટે એટલી મહત્વની એટલા માટે છે કારણ કે તે હંમેશા કોઈ પણ વસ્તુ કરવામાં ડરતા નથી. એમને એમ નથી કે પાછળથી શું થશે એનું કોઈ પ્રોબ્લેમ નથી, બટ એ ખાલી બસ કરી દે છે. એમને કોઈ બી વસ્તુનું ડર નથી હોતો, એ હંમેશા ઉર્જાવાન શક્તિવાન રહે છે. જ્યારે આ વસ્તુની વાત કરું તો મને સ્વામી વિવેકાનંદજી યાદ આવે છે, જે યુવાનો માટે બેસ્ટ એક્ઝામ્પલ સેટ કર્યું છે. એમનું એક સૂત્ર હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત્યા સુધી મંડ્યા રહો. આ સૂત્રો આજના યુવાનો માટે ખૂબ જ મહત્વનું બની રહે છે. બીજું વાત કરીએ તો અલગ અલગ ક્ષેત્રોમાં આજે યુવાનો આગળ વધી રહ્યા છે, જેમ કે મહત્વનું ક્ષેત્ર આપણે અત્યારે જાણીએ છીએ એઆઈ છે, જેની અંદર એ લોકો અલગ અલગ સોફ્ટવેર પર કામ કરી રહ્યા છે. પણ એમનું એક સોફ્ટવેર કહું તો એક ઉત્સુકતા એમનામાં ઘણી હોય છે કે કંઈ બી નવું કરવાનું, નવું જાણવાની એમનામાં ઘણી ઉત્સુકતા હોય છે કે કઈ જગ્યાએ હું મારું કન્ટ્રીબ્યુશન આપું સારું એવું તો હું આગળ જઈ શકું. એમ શિક્ષણ ક્ષેત્રે છે, પછી ઉદ્યોગો ક્ષેત્રે છે, ટેકનોલોજી કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે. આ અત્યારની વાત છે, પણ જ્યારે આપણે વર્ષો આઝાદી પહેલાંની વાત કરીએ તો તેમાં લોકો પરિવારને ત્યજીને, પોતાનું શિક્ષણ ત્યજીને દેશ માટે પોતાનું જાન પણ આપી એવા મંગલ પાંડે છે, ખુદીરામ બોઝ છે, જેવા લોકોએ પોતાનું નહીં પણ દેશનું નિર્માણનું વિચારીને પોતાની જાન અને પોતાનું બલિદાન આપ્યું છે. આજના સમયમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી યુવાનોને પોતાનું યોગદાન આપવા માટે, જેમ કે અંધશ્રદ્ધાઓ પર એ લોકો કામ કરી રહ્યા છે, જેમ કે અંધશ્રદ્ધાઓમાં આપણે કાળા જાદુ છે, જેની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં આપણે એ લોકો કામ કરી રહ્યા છે. પછી મતદાન છે, હમણાં આપણે કાલે જ મતદાન બધાએ કર્યું જ હશે, તો મતદાનમાં બી કેટલા લોકો એવા હોય છે જેમને મતદાન વિશે ખબર નથી હોતી કે કેટલું એક મત આપણા કેટલો કિંમતી હોઈ શકે છે, તેમના માટે બી યુવાનો અલગ અલગ જગ્યાઓ ક્ષેત્રો પર કામ કરે છે, જેમાં કોઈક જગ્યાએ લોકો કાર્યક્રમ યોજતા હોય છે, મત પર એ લોકો ભાષણ આપતા હોય છે, પોસ્ટર્સ ક્રિએટ કરતા હોય છે, જેના કારણે લોકોને વધુ ને વધુ ખબર પડે કે મતદાન શું છે, કેમ કરવું જોઈએ, દેશ માટે કેટલું જરૂરી છે. અને અંતમાં હું એટલું જ કહીશ કે જો દેશના યુવાના સતર્ક, સજગ અને જાગૃત હશે તો દેશનું ભવિષ્ય આગળ અને આગળ સારું બનશે. થેન્ક યુ સો મચ.
1: રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે હિરલબેન મહેતાએ પણ આપણી સાથે ખૂબ જ સુંદર વાત કરી અને પોતાના વિચારો ખૂબ જ સરસ રીતે રજૂ કર્યા. સ્વામી વિવેકાનંદજીનું જે વાક્ય છે, તેઓએ કીધું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો સાથીઓ, કેટલાક યુવાનો તો હજુ ઊંઘી જ રહ્યા છે. એક એક્ઝામ્પલ જ આપી દઉં એક્ઝામ વિશેની. જ્યારે એક્ઝામ હોય ને, ટાઈમ ટેબલ આવી જાય, સિલેબસ બધું નક્કી જ હોય, આપણે શું કરતા હોઈએ કહું? હજુ તો પરીક્ષાવાની વાર છે, ટાઈમ ટેબલ પણ બનાવી દઈએ છીએ, આટલા સબ્જેક્ટ આટલા ટાઈમમાં આપણે તૈયાર કરી દઈશું. હમણાં બેસું જ છું, હમણાં બપોરે બેસીશ, સાંજે બેસીશ, રાત્રે બેસીશ, અડધી રાતે ઉઠીને વાંચીશ, કાલે વાંચીશ, એમ કરતાં કરતાં પરીક્ષા માથા પર આવી જાય ત્યાં સુધી આપણે તૈયારી કરતા નથી. અને પછી જ્યારે એક્ઝામ આપવાની જે તારીખ આવી જાય ત્યારે પછી, હે, મેં તો એક્ઝામની તૈયારી કરી નથી, હવે હું શું કરીશ, કેવી રીતે પેપર લખીશ, તો આપણે ત્યાં સુધી ઊંઘી રહેતા હોઈએ છીએ.
2: બિલકુલ સાચી વાત કીધી.
1: એટલે આ સ્વામી વિવેકાનંદજીના વાક્યમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ અને આપણે પણ આપણી આંખો ઉઘાડીને આપણા ભવિષ્યની ચિંતા કરવી પડે ને તો કરવી જોઈએ. મિત્રો, આ તો આપણે હિરલ મહેતા પાસેથી તેમના વિચારો સાંભળ્યા. તો સાથીઓ, સુંદર મજાની વાતો કરતાં કરતાં કંઈક મનોરંજન તો થઈ જાય ને? તો ચાલો દોસ્તો, આ સરસ મજાનું ગીત સાંભળીએ.

યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો મિત્રો, હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધાવીએ. હવે આપણે ક્રિષાબેન પાસેથી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે તેમના વિચારોને સાંભળીશું.

નમસ્તે, મારું નામ ક્રિશા વનકર છે. હું અત્યારે એમએમાં અભ્યાસ કરું છું. મેં મારું બીએ સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જ પૂરું કર્યું છે વિથ મેજર ઇંગ્લિશ સબ્જેક્ટ. આજનો આપનો વિષય છે

0: રાષ્ટ્રીય નિર્માણમાં યુવાનોની ભૂમિકા. યુવાનો યુવાનો એટલે એકદમ એવું કહીએ તો જુસ્સાવાળા વ્યક્તિઓ. બાળકો નાના હોય છે, ભોળપણમાં હોય, અને વૃદ્ધો, એમનામાં તાકાત તો નથી હોતી, કેમ કે ઉંમરની સાથે એ લોકોની શરીર કામ કરતું ઓછું થઈ જાય છે, જુસ્સો પણ ઓછો થઈ જાય છે. પણ યુવાનો યુવાનો એવા હોય છે કે ગમે તે બદલી નાખવાની તાકાત રાખતા હોય છે અને બહુ જુસ્સેવાળા હોય છે. જેમ આપણે વાત કરીએ કે અત્યારના જે યુવાનો છે એ જેન્ઝી તરીકે ઓળખાય છે. અમુક વ્યક્તિઓ એવું કહે કે જેન્ઝી આ તો કંઈ કરી ના શકે. તો જેન્ઝી એ ગમે તે કરી શકે છે, જે બી વિચારે એ કરી શકે. લોકો એવું કહે કે આ નહીં થાય, પેલું નહીં થાય, પણ એવું નથી હોતું. યુવાનો ગમે તે કરી શકે છે. અને એ લોકો આપણે જેમ જોવા જઈએ કે નાના ગામડાઓમાં અત્યારે અંધશ્રદ્ધા બી હોય છે, ત્યાં શિક્ષણનો અભાવ બી હોય છે. તો આ જે યુવાનો છે એ ભણી ગણીને પોતાના ગામ વિશે કંઈક નવું કરી શકે છે, પોતાના ગામને ઊંચાઈ પર લઈ જઈ શકે છે. એ લોકોની અંધશ્રદ્ધાઓ, અનએજ્યુકેશન એ બધું દૂર કરી શકે છે. યુવાનો ભણેલા હશે તો જ આપણા દેશ આગળ વધારશે. જેમ જેમ આગળ વધશે એ લોકો, તેમ તેમ આપણો દેશ પણ આગળ વધશે. યુવાનો એ આપણી નીવ છે, કાલનું ભવિષ્ય છે આપણું. એટલું જ કહીશું કે યુવાનો એ આપણું સ્તંભ છે અને એમની પોઝિટિવિટી અને દ્રઢ નિશ્ચયતા એ આપણા રાષ્ટ્રને ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. થેન્ક યુ.
1: તો દોસ્તો, ક્રિષાબેને પણ આપણને ખૂબ જ સરસ વાત કરી. આપણે યુવાનો છે, દેશનું ભવિષ્ય છે, દેશની આન શાન અને બાન છે. તો હવે તેના વિશે ખૂબ જ સુંદર વિચારો રજૂ કરશે હેપ્પી વંજારા. તો ચાલો દોસ્તો, આપણે તેઓને સાંભળીએ.
2: નમસ્કાર મિત્રો, મારું નામ છે વંજારા હેપ્પી. હું એક MSM2ની વિદ્યાર્થી છું. આજે આપણે જોઈએ કે આજે આપણું રાષ્ટ્ર સેના પર નિર્ભર છે. તો વાત કરીએ ને તો કે રાષ્ટ્રની જે નીવ છે એ યુવા પેઢી છે. અને એટલે જ આજે આપણે આટલા અગત્ય એવા ટોપિક પર આજે ચર્ચા કરીશું કે જે રાષ્ટ્ર નિર્માણમાં જે નવી પેઢી જે આવી રહી છે તો એ કેવી છે, એનો કેટલો યોગદાન રહે છે, સાચા અર્થમાં ખોટા અર્થમાં કેવી રીતે એ પોતાના રાષ્ટ્રને સારી રીતે નિર્માણ કરવા જાણે છે. આપણે જોઈએ ને તો કે યુવા શક્તિ એ પરાશક્તિ છે આપણા માટે, અને એટલે જ એને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા શક્તિ એવો કાળ છે કે જેની અંદર એ યુવાનને યુવાનને જુનૂન હોય છે, શક્તિ હોય છે એની અંદર કે એ કંઈ પણ કરી શકે છે. વૃદ્ધાવસ્થા કે બાળવસ્થામાં આપણી જોડે સમજણ હશે, કદાચ આપણી જોડે કરવાનું એ હશે, પણ આપણી જોડે સ્કોપ નહીં હોય. તો યુવા કાળ એવો છે કે જેને સર્વોચ્ચ સ્થાન આપીને આપણે દરેક કામને સરળ અને સુદૃઢતાથી કરી શકીએ છીએ. એ આ જનરેશનને તો આગળ વધારે છે, પણ સાથે સાથે એ નેક્સ્ટ જનરેશન માટે પણ સપોર્ટ બનવાનું કામ કરે છે. અને યુવા કાળ એવો છે કે યુવાનોમાં એક જુનૂન હોય છે કે મારે કંઈક કરવું છે, બસ મારે કંઈક અલગ કરવું છે, મારે તરી આવવું છે, કંઈક નવું કરવું છે. એ આ વસ્તુથી લઈને એ પોતાનો તો ઉદ્ધાર કરે છે, સાથે સાથે એના એની જોડે જેટલા પણ કંઈ સમાજ જોડાયેલો છે, એનું દેશ જોડાયેલું છે કે એના આસપાસના લોકો, એ લોકોનો પણ ઉદ્ધાર કરે છે. એટલે જોવા જઈએ ને કે ભાઈ ધારો કે મારા દેશનો યુવાન જો આગળ વધશે તો માત્ર એ યુવાન એકલો આગળ નથી વધવાનો, એનું આખો દેશ આગળ વધવાનું છે. આપણે ઇતિહાસના પાના ફેરવીએ ને તો આપણને ખબર પડે કે સુભાષચંદ્ર બોઝ છે, સ્વામી વિવેકાનંદ છે, રાણી લક્ષ્મીબાઈ, જે લોકોએ પોતાની નાની ઉંમરમાં જ એક દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારે મારા દેશ માટે જ કંઈક સારું કરવું છે, એ લોકોને પોતાના ભવિષ્યની પરવા નહોતી. તો એવા જો આપણે ઉદાહરણોને ભણીશું, જીવનમાં લાવીશું, તો કહી શકીએ છીએ કે આપણા જે રાષ્ટ્ર નિર્માણનો જે પાયો છે યુવા પેઢી, એને ખરેખર રીતે સાચી રીતે આપણે એકદમ બંધ બેસતો કરીશું, અને જેનાથી આપણું રાષ્ટ્ર નિર્માણ જેમાં યુવાઓની જે ભૂમિકા છે એ ખરેખર બહુ મહત્વપૂર્ણ સમજાશે.

0: थैंक यू सो मच. जय हिंद जय भारत.
1: तो दोस्तों, हैप्पी वंजाराए પોતાના ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા અને શાયદ રેડિયો સાંભળતા સાંભળતા તમારા દિમાગમાં પણ એવા વિચારો આવતા હશે, હું પણ રાષ્ટ્રના નિર્માણ માટે કંઈ કરી શકું છું. સાચી વાત ને?
2: હા, સાચી વાત છે.
1: આકાશવાણી ગોધરા તરફથી અને મારા તરફથી હિરલ મહેતાને વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન.
2: ધન્યવાદ.
1: તો હિરલ મહેતા, તમે યુવાનો વિશે ખૂબ જ સુંદર વાત કરી, તો શું તમે અમારા યુવા મિત્રોને કોઈક સંદેશ આપવા માંગો છો?
2: હા, બિલકુલ. તો યુવાનોને સંદેશો આપવા માંગુ છું કે દેશના યુવાનો જો જાગૃત હશે, સક્ષમ હશે અને સતર્ક રહેશે તો રાષ્ટ્ર નિર્માણ ખૂબ જ સારી રીતે થશે. કારણ કે યુવા દેશ કી શાન હૈ ઓર યુવા સે હી દેશ કી પહેચાન હૈ.
1: તો સાથીઓ, આકાશવાણીના પ્લેટફોર્મ પર હિરલ મહેતાને સાંભળીને ખૂબ જ આનંદ થયો. દોસ્તો, કલ કરે સો આજ કર, આજ કરે સો અભી. તો મિત્રો, આપણે યુવાનો છે ને આપણા અંદર કંઈક કરવાની ખૂબ જ ઈચ્છા રહેલી હોય છે. આપણા અંદર એવી ક્ષમતા પણ હોય છે કે આપણે કંઈક કરી શકીએ, પણ આપણે આપણા સમયનો બગાડ ન કરવો જોઈએ. સામાજિક કાર્યોમાં પણ આપણે ભાગીદારી આપવી જોઈએ, કેમ કે આપણે યુવાનો છે અને જો આપણે જ જાગૃત નહીં હોય તો આપણા પછીના જે લોકો છે એમનું શું? એટલે આપણે આપણું તો વિચારવું જોઈએ, આપણા દેશનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે કેવી રીતે આપણે દેશને આગળ વધાવી શકીએ અને રાષ્ટ્ર નિર્માણમાં આપણી ભૂમિકા આપી શકીએ. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મંસૂરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

શ્રોતા મિત્રો, આ હતો આજનો આકાશવાણી પ્રસારણના 90 વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમ હેશટેગ આકાશવાણી 890. વક્તા હતા હિરલ મહેતા અને પ્રવક્તા મંસૂરી સદફ. આ સાથે જ આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ રાજા ઓર રંગ ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારીલાલે. ગીતકાર છે આનંદ બક્ષી.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: આંખે ફિલ્મનું ગીત સાંભળીએ, લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. ગીતકાર છે સાહિર અને સંગીતકાર રવિ.

0: દો કલ્યાણ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરે ગવાય. મિત્રો, સમય અત્યારે સાંજના 6:19 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક.

1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાયેલા આ ગીત આપે સાંભળ્યું અપના દેશ ફિલ્મનું, જેને સંગીત આપ્યું હતું આર ડી બર્મને અને ગીતકાર હતા આનંદ બક્ષી.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
0: કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ દો રાસ્તે ફિલ્મનું, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારીલાલે, ગીતકાર છે આનંદ બક્ષી.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ, મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ લોફર ફિલ્મનું. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

0: ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833, 999-8389-833.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ ચોર મચાએ શોર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. મિત્રો, સમય અત્યારે સાંજના 7:42 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ અબ્દુલ્લા ફિલ્મનું

મિત્રો, આજના ગુલમહોર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. હાથ કી સફાઈ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરે ગવાયું.

અંતિમ ગીત સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે જામનગર સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું રાજ્યભરમાં ગરમીમાં વધારો આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર ખાતે આવશે જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે તેઓ વિશેષ મહાપૂજામાં પણ ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લેશે પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2 દિવસની ગુજરાતની મુલાકાતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી તેમણે સોમનાથ અમૃત પર્વને લઈને સોમનાથ મંદિર પરિસર અને પ્રધાનમંત્રીના રોડ શોના માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી શ્રી સંઘવીએ સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રીના આગમન અને પ્રસ્થાનના માર્ગો સભાસ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરીને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો આપ્યા નાયબ મુખ્યમંત્રીએ જામનગરમાં પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી આ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું
1: પ્રધાનમંત્રી શ્રી જયારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજી સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો સૌ લોકોમાં ઉત્સાહ બી છે ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરથી 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્યાર સાથે અભિષેક કરાશે સોમનાથ અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે 11 મેના રોજ સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમિત શર્માએ જણાવ્યું કે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે સોમનાથ મંદિર પરિષદમાં આકાશમાં તિરંગાની પ્રતિકૃતિ રચાશે આવતીકાલે એર શોનું રિહર્સલ યોજાશે વિશ્વભરમાં આવતીકાલે માતૃદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય બેંક મિલ્ક બેંક માતૃત્વની કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે અત્યાર સુધીમાં 2042 માતાઓના દૂધના દાન થકી 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે ગત વર્ષે 28 ઓગસ્ટે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 434 લીટર ધાવણ દાન મળ્યું છે રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક અધૂરા માસે જન્મેલા અનેક બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ગુજરાતને નવા

0: કન્ડક્ટરના બે પ્રોજેક્ટની મંજૂરી આપી, જે અંતર્ગત ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3,068 કરોડ અને સુરતમાં સૂચી સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે. આ અંગે પ્રતિભાવ આપતા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન સિંગલ વિન્ડો સુવિધા આપી રહ્યું છે.
1: ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે, ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે, એનો મને ખૂબ આનંદ છે. અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે, એને કારણે આપણા હજારો યુવાનોને, યુવતીઓને આમાં નોકરી મળશે અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માકે નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું. તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપી ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
2: તો બહુત ખુશી હૈ કે હર વર્ગ કે લોગ ઇસ ગાંવ મે બડે સુખ શાંતિ એકતા ઓર પ્રેમ સે નિવાસ કરતે હૈ. તો આજકલ મે પૂરે ગુજરાત મે હર તાલુકા મે જા રહા હું ઓર દરેક તાલુકા મે રાત કો ઉસી ગાંવ કે સરકારી સ્કૂલ મે મે રુકતા હું ઓર જિસ ગાંવ મે જાતા હું વહાં સબસે પહેલે કમ સે કમ એક એકડ ભૂમિ મે વૃક્ષારોપણ કરાતા હું, પેડ લગાતા હું ઓર વો પેડ લગા કરકે યું નહીં છોડતા, ઉનકે પાલને કે લિયે જિમ્મેદારી ભી લગાતે હૈં તાકી પેડ પનપે મરને ના પાએ.
0: રાજ્યપાલે આજે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે દેશ અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટના ભડલી ગામે ઘેલો નદી પર 1,79,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભડલી ચેકડેમ સહ કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજનાના નિર્માણથી ભડલી 1 ડેમમાં અંદાજે 57,00,000 લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, જેનાથી ભડલી અને તેની આસપાસના ગામોની આશરે 35-40 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત કોઝવે આસપાસના ગામોના પરિવહનમાં પણ મદદરૂપ બનશે. શ્રી બાવળીયાએ ભડલી 2 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હોવાનું હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
3: तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है. अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेकर आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी. और जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट
0: આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મેચ થોડીક ક્ષણોમાં શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. જામનગરની 7 વર્ષની કરાટે ખેલાડી માયરા મશીહે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ 2026માં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે માયરા હવે કરાટેની રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન

0: દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી.
2: કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
3: પારુલ રાવલને નમસ્કાર.

0: મીઠી
1: હા,
0: અત્યાર છે ને આપણે શહેરમાં કોઈ બજારમાં ઓટો મારવા નીકળીએ ને,
1: હા
0: તો હું જોવા મળે,
1: હું જોવા મળે
0: ના, આપણે આમ શાક માર્કેટ બાજુ ગયા હોય તો હું જોવા મળે એમ કે.
1: શાક માર્કેટ બાજુ ગયા હોય ને તો કપડાની દુકાનો જોવા મળે, ચપ્પલની દુકાન જોવા મળે, શાકભાજી જોવા મળે, ફ્રૂટ જોવા મળે.
0: લો આ મહિલાઓને તો છે ને શાક માર્કેટમાં કપડો અને ચપ્પલ દેખાય,
1: બંગડીઓની દુકાન જોવા મળે
0: અને પછી બંગડીઓની દુકાન દેખાય. અરે શાક માર્કેટમાં શાક વેચાય કે બીજું વેચાય?
1: બધું, બહુ બધું વેચાય છે
0: એમ.
1: હા, લારીઓ પણ હોય છે બંગડીઓની બધી.
0: એ લારીઓ તો હોય પણ મીઠી, મોટે ભાગે શાક માર્કેટમાં શાકભાજી ને ફળ ફળાદી વેચાય તો ખરું ને?
1: હા, પછી નાસ્તાની લારીઓ પણ હોય.
0: પણ મીઠી આમ ખાસ મને એમ કે આ શાક માર્કેટ બાજુ જઈએ તો વધારે લારીઓ શેની જોવા મળે?
1: વધારે ફ્રૂટની.
0: ફ્રૂટ?
1: હા,
0: એટલે ફળની.
1: હા, ફળની.
0: અને એમાં અત્યારે આ ફળની લારીઓ વધારે પડતું હું જોવા મળે?
1: સફરજન. અને
0: તો મીઠી મને એમ કે આ સફરજન આ બધા લોકો ખાતા હશે ખરા?
1: ના, બધા લોકો તો ના ખાય.
0: જેમ
1: જેની પાસે પૈસા હોય એ ખાય.
0: સફરજન મોઘો પડે હે ને?
1: હા, મોઘો પડે.
0: પણ ખબર છે તને, જે લોકો સફરજન ના ખરીદી શકે એમના માટેનું સફરજન એટલે
1: જામફળ.
0: જામફળ. સફરજન ઉપરથી લાલ દેખાય ખરું ને?
1: હા,
0: પણ કાપત અંદરથી કેવું દેખાય?
1: સફેદ.
0: અંદરથી સફેદ, ઉપરથી લાલ ને અંદરથી સફેદ. પણ આ જામફળ ઉપરથી સફેદ દેખાય એ કાપત અંદરથી કેવું નીકળે?
1: ના, ઉપરથી લીલું હોય અંદરથી સફેદ હોય, ઘણા અંદરથી લાલ હોય.
0: પણ તને ખબર છે આ લીલું જામફળ હોય એ આગળ જતો જ થોડો કલર બદલે ને, એનો રંગ બદલે ને તે સફેદ થઈ જાય.
1: ના, એવું મેં ધ્યાન નહીં આપ્યું.
0: સફેદ જેવું નહીં પણ આમ પીળા જેવું થઈ જાય.
1: મેં ધ્યાન નહીં આપ્યું,
0: ધ્યાન નહીં આપ્યું એટલે લીલું જ દેખ્યું ને.
1: હા,
0: આ લીલું લીલું જામફળ બજારમાં કેમ દેખવા મળે ખબર છે?
1: ના,
0: એટલા માટે કે આ જે બજાર હોય ને એની નજીકની અંદર જો એની વાડીઓ હોય ને તો એ તાજું તાજું ફળ એટલે કે જામફળ બજારમાં આવી જાય ને તો એ લીલું લીલું હોય.
1: એટલે કાચું ને કાચું?
0: કાચું તો ના કહેવાય પણ એમ કહેવાય કે પાકી ગયું અંદરથી, પણ ફળ ઉતારવા વાળા માણસે એ છોડ ઉપરથી તોડ્યા પછી ગણતરીના કલાકોમાં જ આપણા સુધી પહોંચી ગયું છે એટલે એનો રંગ લીલો છે એટલું સમજ.
1: પણ એવા જામફળ નહીં લેવાના. મેં એકવાર લીધા હતા ને તો પાક્યા જ ના.
0: પાક્યા ના?
1: કાચા કાચા ને કડક જ રહ્યા.
0: એ તો મીઠી છે ને કોઈ એ પથ્થર જેવું કાચું જામફળ તોડીને વેચી દીધું હશે ને એવું જામફળ તારા હાથમાં આવી ગયું હશે એટલે પાક્યું નહીં હોય. પરંતુ આ જે પણ જામફળ હોય ને એ જામફળ પાકવાની ચોક્કસ નિશાનીઓ હોય છે.
1: એ કઈ
0: નિશાનીઓ? એટલે કે જામફળ જયારે પાકવા લાયક થાય ને ત્યારે બરાબર નું મોટું ગોળ મટોળ થઈ જાય. એટલે જેવો આકાર હોય, કોઈ લંબગોળ રહે કોઈ ગોળ હોય, પણ બરાબર નો એનો જે આકાર હોય પૂરેપૂરો વધી જાય. એટલું જ નહીં, પછીથી એ જામફળ ઉપર ધીમે ધીમે ધીમે રંગ બદલાવા મળે. જ્યારે કાચું જામફળ હોય ને ત્યારે એકદમ લીલુંછમ હોય, એની છાલ એકદમ લીલી હોય, પણ એની છાલનો રંગ જો થોડોક પણ લીલામાંથી થોડોક આછો પીળો થાય ને એટલે સમજવાનું કે આ જામફળ પાક્યું છે.
1: થોડા પોચા થાય.
0: થોડાક પોચાય થાય. આવી બધી નિશાનીઓ હોય છે એટલે ખરીદનારે આ નિશાનીઓ જોઈને જામફળ ખરીદવું જોઈએ. એટલું જ નહીં, જે જામફળની વાડીવાળા ખેડૂત હોય એને પણ આ

0: બધી નિશાનીઓ ચકાસીને જામફળ ઉતારવો જોઈએ.
1: પછી હવે તો શહેરમાં પેલા મોટા મોટા જામફળ આવ્યા છે, એકદમ મોટા મોટા,
0: કાપતમાંથી.
1: કાપે તો એકદમ સફેદ જ હોય, પણ મીઠાશ નહીં હોતી એટલી બધી.
0: પણ એ લોકો શું કહેશે ખબર છે? સીડલેસ જામફળ. સીડ એટલે કે બીજ વગરના. એટલે પેલી કહેવત છે ને કે કાપે તો મયથી લોહી ના નીકળે, એ રીતથી આ જામફળ કાપે ને તો અંદરથી બીજે ના નીકળે. પણ મીઠી બીજી એક વાત કરવી છે કે આ જેન ઘેર બકરી હોય એને ઘેર આપણે ગમે ત્યારે મહેમાનગીરી કરવા જઈએ ને તો આપણને ચા પીવા મળી જાય.
1: ના, એવું ના હોય.
0: જેમ
1: ઘણી વાર બકરી ચરાવા ગઈ હોય તો?
0: અરે બકરી તો આમ બહાર જ બોંધી રાખી હોય, મોટે ભાગે એને છે ને થોડુંક જ પાલો આલો ને તો એનું પેટ દરાઈ જાય. એટલે આખો દાડ ભેંસની ગાયની જેમ ચરચર ના કરે, એ તો અડધો કલાક કલાક આમ તેમ રખડાઈને લાય એટલે એનું પેટ ભરાઈ જાય. બાકી રહ્યું એકાદ એને કંઈક બોયડીનો કે ઓબલીનો કોંટો લટકાવીને પોણ હાથે લટકાવીને આલ દો ને તો બેઠું બેઠું ખાય.
1: તો આપણે લઈ આવી છે બકરી.
0: બકરી? અરે બકરી લાવવાની વાત અમને છોડ ને, પણ પેલું મેં તને કહ્યું ને કે આપણે જેને ઘેર બકરી હોય એને ઘેર ગમે તે વેરાય જઈએ, ચા વગર પાસા ના આવી.
1: હા, પણ કાયમ ના જવાય. હો,
0: કાયમ જવાય કે ના જવાય, પણ જેને ઘેર ભેંસ કે ગાય હોય ને એને ઘેર જઈએ તો ટાઈમે ચાય ના મળે, ચેમ ખબર?
1: હા, એ તો ખબર છે.
0: ચેમ?
1: કારણ કે એ લોકોનો ટાઈમ હોય દૂધ કાઢવાનો.
0: દૂધ કાઢવાનો ટાઈમ હોય અને પછી જેવું દૂધ નીકળે ને સીધું ડેરીમાં વેચી દે.
1: અને એ લોકો પોતાને માટે પણ નથી રાખતા.
0: એટલે એમના માટે ના રાખતા હોય તો આપણે બપોરની વેરાએ જઈએ, ચાનું ખોમેથી પૂછે ના, શરબત પીવશે, લીંબુનું શરબત બનાવી દે એમ કે, પણ ચા ના પૂછે કારણ કે ઘરમાં દૂધ ના હોય. પણ બકરીવાળાને ઘેર જઈએ ને તો બકરીને તો ગમે ત્યારે દોવા બેસી જાય ને એ ઘરવાળા, ભાઈ બે વાગે મહેમાન આવ્યા બપોરે તો બે વાગે બકરી દોવે તો ચા તૈયાર
1: થઈ જાય
0: થઈ જાય. એટલે બકરીવાળાને ઘેર ગમે ત્યારે ચા પીવા જઈએ આપણને ચા મળે. એટલે તો છે ને મીઠી આ બકરી એક ખેડૂતોનું એટીએમ કહેવાય, ખબર છે?
1: એટીએમ કેવી રીતે?
0: જેમ આપણે બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો એક તો ચાલુ દિવસ હોવો જોઈએ અને બેંકના ટાઈમે જઈએ તો જ પૈસા ઉપડે, અને એટીએમમાં તો 24 કલાકમાં ગમે ત્યારે આમ કાર્ડ નાખીને પૈસા નીકળી જાય.
1: હા, નીકળી જાય.
0: હા, આ એટીએમ મશીનમાં કેવું 24 કલાકમાં અને ગમે ત્યારે રજાને દાડે એટીએમ કાર્ડ નાખીને પૈસા નીકળે, એ રીતે આ બકરી છે ને એ ખેડૂતોનું એટીએમ કહેવાય. ગમે ત્યારે દોહી નાખાય,
1: ગમે ત્યારે દૂધ આપે.
0: એટલે તેને એટીએમ કહેવાય. પણ મીઠી હવે બાગાયત પાકોની અંદર પણ આવો એટીએમ જેવો એક છોડ છે.
1: એ કયો પાછો?
0: એ છોડ ઉપર ગમે ત્યારે તમે વર્ષના 12 મહિના એટીએમની જેમ દોઈ શકો, એટલે કે 12 મહિના એમાંથી આવક મળે. વિચાર કર કયો છોડ હશે.
1: કયો હોય શકે ખબર નહી યાર.
0: એમ?
1: હા,
0: કેરી હોય, ઓંબો.
1: હા, કેરી હોય. ના હોય,
0: કેરી 12 માસી હોય તો.
1: હા, 12 માસી હોય તો. પછી
0: હજુ બીજો એક છોડ વિચાર,
1: લીંબુ હોય.
0: લીંબુ? હા, આ લીંબુની ખેતી જે ખેડૂતો કરે ને, એટલે અથવા તો લીંબુનો છોડ વાવે ને તો એક વખત લીંબુ આપવાનો શરૂ કરી દે ને લીંબી, એટલે 12 માસ લીંબુ લાગે.
1: પછી કાપવું તો પડે ને કંઈક.
0: અરે બધી માવજત તો કરવી પડે, પણ આ એટીએમ જેવી ખેતી 12 માસ, હા એનો ભાવ વધઘટ થયા કરે ઋતુ પ્રમાણે, પણ આ લીંબીની ખેતી જે ખેડૂતો કરે એને જ્યારે પૈસાની જરૂર હોય એટલે લીંબુના છોડ ઉપર હાથ નાખે, તગારું લીંબુ મળે મળે ને મળે.
1: અને હવે તો શિયાળામાં બહુ ભાવ હોય છે.
0: કારણ કે પહેલો ફક્ત ઉનાળામાં જ લીંબુના ભાવ મળતા હતા, પણ હવે જ્યારથી આ કોરોના આવી ગયો ને ત્યારથી બધાને ખબર છે કે ભાઈ લીંબુ ખોરાકમાં જેટલું વધારે ઉપયોગમાં લઈએ એટલી આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે, એટલે લોકો 12 માસ લીંબુનું સેવન કરતા
1: થઈ ગયા
0: છે. એટલે આપણને ભાવ તો મળવાનો છે. તો આપણે આજે નક્કી તો કરી લઈએ કે 2 પાક તો આપણે વાવવા છે. કયા કયા?
1: એક લીંબુ
0: અને બીજો
1: જામફળ.
0: જામફળ તો આપણે લીંબુ ને જામફળની ખેતી કરીશું ને તો એમાંથી સારી આવક મેળવી શકીશું. પણ આ બધી ખેતી કઈ રીતથી કરી શકાય એ વિશેની માહિતી આજના કિસાનવાણી કાર્યક્રમમાં આપણે મેળવીશું વિષય નિષ્ણાત પાસેથી.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અનાજના કાર્યક્રમમાં આપની સાથે અમો હતા કેતન રાવલ તેમજ
1: પારૂર રાવલ.
0: મિત્રો, આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમથી છૂટાપણાની આપશો રજા.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ આર એન રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કેતાનિયા, નિશિત પ્રમાણિક અને ખુદીરામનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ શ્રી અધિકારી અને પાંચેય મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 207 અને ટીએમસીને 80 બેઠકો મળી છે. આ સાથે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવે છે. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વૈતરિક અઝગમ ટીવીકેએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે 120 ધારાસભ્યોનો ટેકો મેળવ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ટીવીકેને નવી સરકાર બનાવવા માટે 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં 118નો બહુમતી આંકડો જરૂરી હતો. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ટીવીકે નેતા અધવ અર્જુને જણાવ્યું કે વીસીકેએ પાર્ટીને ટેકો આપ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ IUML એ પણ ટેકો આપવાની ખાતરી આપી છે. બે વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવનાર વિજયને એક બેઠક ખાલી કરવી પડશે, જેનાથી ટીવીકેની સંખ્યા ઘટીને 107 થઈ જશે. કોંગ્રેસ અને સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને IUML સહિત બે બે ધારાસભ્યો સાથે સમર્થક પક્ષોની બેઠકોની સંયુક્ત સંખ્યા 13 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસ માટે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાતે જશે. તેઓ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી પરિસરમાં એક નવા ધ્યાન મંદિર, ધ્યાન હોલનું ઉદઘાટન કરશે. HAL એરપોર્ટ પર પહોંચ્યા પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં પાર્ટીની ચૂંટણીમાં જીત બદલ કર્ણાટક રાજ્યના ભાજપ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે તેલંગાણામાં આશરે 1535 કરોડ રૂપિયાના મુખ્ય રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી 118 કિલોમીટર લાંબા કાઝીપેટ વિજયવાડા મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ અને કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસના ઉદઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક જાહેરસભામાં કાર્યકરોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી છે. અગાઉ ઈડીએ આ કેસના સંદર્ભમાં દિલ્હી, ગુરૂગ્રામ અને ચંદીગઢમાં 5 સ્થળોએ કાર્યવાહી કરી હતી.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો.
1: આવતીકાલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY

ની રજત જયંતિ અને યોજનાના ચોથા તબક્કાના રાષ્ટ્રીય ઉદઘાટન નિમિત્તે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભેરુંડામાં કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 18,907 કરોડ રૂપિયાની પ્રતિકાત્મક ફાળવણીની જાહેરાત કરશે. મંત્રાલયે જણાવ્યું કે આમાંથી 830 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશમાં કુલ 2,100 કિલોમીટરથી વધુ લંબાઈના 973 રસ્તાઓ માટે પીએમ જીએસવાય 4 હેઠળ મંજૂરીપત્રો અને નાણાકીય ફાળવણી રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને સોંપશે. ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી એન્ટ્રી વ્હીકલ એમઆઈઆરવી સિસ્ટમ સાથે એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાઇટ ટ્રાયલ ગઈકાલે કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ મિસાઇલનું ફ્લાઇટ ટ્રાયલ બહુવિધ પેલોડ સાથે કરવામાં આવ્યું, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિતરિત વિવિધ લક્ષ્યોને લક્ષ્ય બનાવે છે. સરકારે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાંથી 42 પંચાયતોને પસંદ કરવામાં આવી છે. એવોર્ડ વિતરણ સમારોહ આગામી મહિનાની 3 તારીખે નવી દિલ્હીમાં યોજાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટકને સૌથી વધુ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી 6 પંચાયતો પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઓડિશા 5-5 પુરસ્કારો સાથે બીજા ક્રમે છે. આ પુરસ્કારો 2 શ્રેણીઓ હેઠળ આપવામાં આવી રહ્યા છે. સાહિલ જાદવે આજે ચીનના સાંઘાઈમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ 2026ના બીજા તબક્કામાં પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહારાષ્ટ્રના 25 વર્ષીય આર્ચરે પ્લેઓફમાં ડેનમાર્કના અનુભવી ખેલાડી અને કોચ માર્ટિન ડેમ્સબોર્નને 147-144 હરાવીને ચાલુ સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક નિશ્ચિત કર્યો છે. ભારતે ગયા વર્ષે સાંઘાઈમાં 5 કમ્પાઉન્ડ ચંદ્રક જીત્યા હતા. ભારત હવે રવિવારે અંતિમ દિવસે રિકર્વ વિભાગમાં વધુ 2 ચંદ્રક જીતવાની આશા રાખશે. ભારતીય કુસ્તી મહાસંઘ WFIએ આજે વિનેશ ફોગાટને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં તેમના પર શિસ્તભંગ અને એન્ટી ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. 15 પાનાની આ નોટિસમાં WFIએ જણાવ્યું કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના એન્ટી ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિમાંથી પરત ફરતા રમતવીરો માટે જરૂરી ફરજિયાત 6 મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ ન કરવા બદલ વિનેશને આ વર્ષના 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સની ટીમે 4 ઓવરમાં વિના વિકેટે 56 રન કર્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5માં ક્રમે છે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધનામ ગેબ્રેસિયસે આજે સ્પેન પહોંચ્યા હતા, જ્યાં તેઓ હન્ટા વાયરસ ફાટી નીકળેલા ક્રૂઝ જહાજમાંથી 140થી વધુ મુસાફરો અને ચાલકદળના સભ્યોને બહાર કાઢવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ સ્પેનિશ સરકારી અધિકારીઓ સાથે સ્પેનિશ ટાપુ ટેનરાઇફ જશે અને મુસાફરો, ચાલકદળના સભ્યો અને આરોગ્ય નિષ્ણાતોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની દેખરેખ રાખશે. ક્રૂઝ જહાજ એમવી હોન્ડિયસ આવતીકાલે ટેનરાઇફ પહોંચે તેવી અપેક્ષા છે. આજે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળની શાળાઓ અને સાંસ્કૃતિક સંગઠનોએ વહેલી સવારે પ્રભાત ફેરી, શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે પોચીસે વૈશાખના અવસરે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની 1 દિવસની મુલાકાત બાદ 2 દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, પ્રાયોજક સેવા.

0: તમે આવા ધગધગતા તાપમાં તમારા બાળકોનું રક્ષણ કરજો, અને હારી હારી જગ્યાએ એમને ફાવે ને ન્યા લઈ જજો. એ મારા હંધાઈ વાળા બાળકો અને મામાના ઘરે મજા માણતા હંધાઈ શ્રોતાઓને કહી દઈએ,
1: નમસ્તે, સલામ, જય સેવાલ, ગુડ ઇવનિંગ.
2: શું રાધાબેન, અત્યારે આ વેકેશન ની મજા તો બાળકો માણે જ છે, પણ આ તાપ કેવો છે, ક્યાં ફરવા જવાય?
0: આ તાપ ની તો તે વાત કરી, સહારી વાત કરી, આ બધાની હાંચવણી કરીએ છીએ પારુલબેન, પણ મને એવું લાગે છે કે આ તડકા ને હાંચવો પડે ને.
2: હા, સાચી વાત છે રાધાબેન. હા, અને એના માટે જ આપણા વિભાગ માં જ રિસર્ચ વિભાગ ના ખ્યાતિ બેન છે, એ આવી પર્યાવરણ વિશે ની અવનવી માહિતી લઈને જ આવે છે. અને એમને બે દિવસ પહેલા જ કઈ વાત નતા કરતા સૂર્ય ઉર્જા વિશે ની, તો આજે આપણે એમને જ બોલાવી દઈએ ને.
3: તમને સૌ રૂડીના રેડિયોની ટીમ અને તમામ શ્રોતાઓને મારા નમસ્તે.
2: નમસ્તે.
0: નમસ્તે.
3: શું કરો છો મારા વાલા શ્રોતા મિત્રો? ભલે ગરમીમાં અત્યારે બધા આપણે પલળી રહ્યા હોઈએ, પણ અમને ચોક્કસ ખબર છે કે તમે અમારો કાર્યક્રમ રેડિયામાં સાંભળવા માટે અત્યારે બેસી ગયા છો વડના ઝાડની નીચે અને ઠંડી ઠંડી પવનની લહેરખીઓની વચ્ચે.
0: પણ મતલબ લહેરોની વાત તું કરો છો ને, તો લહેરો ઉગાડવી પડે
3: કે સૂર્ય ઉર્જા શું છે, આપણે આ સૂર્યના તાપને કેવી રીતે આપણે સાચવી રાખીએ,
0: પાણી બચાવીએ તો સૂર્ય નહીં બચાવવો.
3: બહુ સાચી વાત કીધી રાધાબેન. તો આપણે કેવી રીતે બચાવીએ છીએ તમને કહું. સૌથી પહેલા તો તમે સમજો કે આપણને સૂર્યમાંથી જે ઉર્જા મળે છે ને, એ કેટલી અખૂટ છે. એ જે સૂર્યમાંથી આપણે જે ઉર્જા મેળવીએ છીએ તેને આપણે કહીએ છીએ સૂર્ય ઉર્જા. અને આ ઉર્જા ખૂબ જ સ્વચ્છ, અખૂટ અને પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. તેથી જ આપણે બધાએ સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
0: એટલે પેલી વીજળી ના હોય ત્યારે ઉપર પેલું મૂકે છે ને, એમાંથી લાઈટ આવે, એ જ હને.
3: બહુ સાચી વાત કીધી રાધાબેન.
0: એટલે વીજળી ને બચાવવા માટે આ કરવું જોઈએ.
3: હવે જો તમને સમજાવું, સૂર્ય ઉર્જા એનો ઉપયોગ ક્યાં થાય, તો કે એને ઉર્જા માંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ. એટલે જે વીજળીનો આપણે ઘરમાં લાઈટો ચલાવવા માટે, પંખા ચલાવવા માટે, પાણીને ખેંચવા મોટરો ચલાવવા માટે આપણે વારંવાર વીજળી વાપરીએ છીએ રોજબરોજના જીવનમાં, તો આ બધી વીજળીને ઉત્પન્ન તો કરવી પડે. તો અત્યાર સુધી વીજળીને ઉત્પન્ન કરવા માટે આપણી પાસે અનેક અલગ અલગ રસ્તા છે અને આપણે એને વાપરીએ છીએ. પણ સૂર્યમાંથી જો આપણે આવી વીજળી ઉત્પન્ન કરીએ, તો તેને આપણે કહી શકીએ નવીનીકરણ માંથી બનતી ઉર્જા. એટલે એવી ઉર્જા કે જેમાંથી બીજી ઉર્જા સતત બન્યા કરે છે. એટલે આપણે વાપરી લીધી તો એ એનાથી ખતમ થશે
2: નહીં.
3: તો પછી એટલે જ સૂર્ય ઉર્જા આપણા માટે મુખ્ય અને બહુ જરૂરી ઉર્જાનો સ્ત્રોત છે, જેમાંથી આપણે વીજળી બનાવી શકીએ છીએ. હવે વીજળી બનાવવા માટે સૂર્યના જુદા જુદા સાધનો આપણે માનવે બનાવ્યા છે. એમાંથી એક સાધન છે સોલર પેનલ. તમે બધા મકાનની ઉપર જોઈ હશે ને, સીધી પાટિયા જેવી ચોંટાડેલી હોય છે, ચોરસ લંબચોરસ હે ને, તો એને કહેવાય સોલર પેનલ. જે શું કામ કરે, જે સૂર્યપ્રકાશ એના ઉપર સીધો પડતો હોય એને વીજળીમાં ફેરવી દે આપણા માટે. અને દરેક સોલાર સિસ્ટમ નો સોલર પેનલ એક મુખ્ય ભાગ છે. પછી એમાંથી જ બધા બહુ જુદા જુદા સાધનો વીજળીથી ચાલે, જેમ કે સોલાર ઇન્વર્ટર, બરાબર, જે ઘરના ઉપકરણોને ચલાવવામાં મદદ કરે. પછી સોલાર બેટરી, ઉર્જાનો સંગ્રહ બેટરીમાં અંદર કરી લે પોતાનામાં, અને પછી જયારે વીજળી ના હોય કે જતી રહે, હજી ઘણા બધા આપણા ગામોમાં વીજળી નથી, તો જયારે વીજળી ના હોય ત્યારે તમે આવી સોલાર બેટરીનો

0: ઉપયોગ કરી શકો છો. પછી સોલાર વોટર હીટર, તમે જાણ્યું હશે કે શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે આપણે હીટરની જરૂર પડે એટલે પાણી ગરમ કરવાની જરૂર પડે ત્યારે જે હીટર વપરાય છે એમાં પણ સોલાર વોટર હીટર બની ગયા છે. બોલો, જે ઉર્જાથી પાણી ગરમ કરે છે.
1: અને આપણી કામદાર બહેનો ઘણી વાર વેચવા બેસતી હોય છે તો એમને સોલાર ઉર્જાની અમુક વાર લાઈટ જતી રહે ત્યારે બિચારી અંધારામાં વેચતી હોય જરૂર પડે. ખેતરોમાં કામ કરતી હોય છે એને અંધારામાં જરૂર પડે હે ને લાઇટિંગની. તો આવી સોલાર ઉર્જાની નાની નાની જે મળે છે અત્યારે તો બત્તીઓ લાઇટો કે એ વાપરવું જોઈએ. શું કેવું છે?
0: બહુ રાધાબેન સાચી વાત કરી તમે. તમે જે વાત કરી એ જ મુદ્દા પર હવે હું આવતી હતી. બોલો, તમે વાત લાયા સોલાર લાઇટની. તો સોલાર લાઇટ ક્યારે ચાલે? જયારે આપણા પાસે વીજળી ના હોય, આપણા પાસે પ્રકાશ ના હોય. જયારે આપણા કામદાર બહેનો ખેતરમાં ગયા હોય ને ત્યારે ઘોર અંધારું હોય ત્યારે સોલાર લાઇટ જે છે ને એ એમને પ્રકાશ આપે છે. પછી આપણા વેચવા વાળા બહેનો જયારે લારી લઈને ઉભા હોય ને અને રાત પડી જાય તો અંધારામાં આ જ સોલર લાઇટ એમને પ્રકાશ આપે છે. બરાબર. આ સિવાય હવે તો તમને ખબર છે બધા ઘરોમાં પણ સોલર લાઇટ લગાડે છે. કારણ કે ઘરની બહાર જો સોલર લાઇટ લગાડો તો એનું કોઈ બિલ આવતું નથી. એ સોલર થી જ પોતે ઉર્જા લઈ લે છે આખો દિવસ અને રાત્રે એ લાઇટ આખી રાત ચાલે છે. બોલો, આવા બધા ઉપયોગ અત્યારે હવે થઈ રહ્યા છે.
1: અરે હમણાં વચમાં અમે ગયા હતા ને બહારગામ, તો જે ગાડીઓ મૂકે છે ને ગાડીઓનું પાર્કિંગ નું સ્ટેન્ડ એના ઉપર પતરાની ઉપર પણ સૂર્ય ઉર્જા હતો. શેડ જ બનાવેલું હતું. બોલો, એટલે કેટલું ઉપયોગી તમે જે વાત કરો છો કે સૂર્ય ઉર્જાને કેવી રીતે ખેંચવું અને વીજળીને કેવી રીતે બચાવવું, આ પણ એક પર્યાવરણનો ભાગ તમે કીધો. અગત્ય,
0: બહુ અગત્યની વાત છે અત્યારે રાધાબેન આ તો. અને આમાં માણસ અત્યારે એટલો બધો પ્રયત્નશીલ બને છે. મેં ખાસ કરીને તમને કહું કે તમને ખબર છે આપણી રોજબરોજની જરૂરિયાત માટે પણ બહુ ઉપયોગી છે આ તો. સૂર્ય ઉર્જા કેવી રીતે, આપણે સૂર્ય કુકર પણ શોધી કાઢ્યું છે માણસે. હા, તો પછી એટલે સૂર્ય કુકર ને તમે ધાબે અગાસીમાં મૂકી દો અથવા તો જ્યાં સૂર્યપ્રકાશ આવતો એવા ઘરના જગ્યાએ મૂકી દો. તો તમે તેમાં સવારે રાંધવાનું મૂકીને ગયા, સાંજે આવો ત્યાં તો રંધાઈ ગયું હોય. બે કલાકમાં બી રંધાઈ જાય. ખાલી મૂકીને જવાનું ઢાંકીને અને સૂર્ય ઉર્જાથી વસ્તુ બની જાય, રસોઈ રંધાઈ જાય. એટલે ફાયદા શું છે ખબર છે તમને આના?
1: ઝઘડીની જરૂર નહીં, પછી જરૂર નહીં, બાટલાની જરૂર નહીં, પાઇપલાઇન ની

0: જો તમને કહું, સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરી અને આવા સોલર કુકરમાં ખોરાક બનાવવામાં આવે છે, રાંધવામાં આવે છે. એમાં શું થાય કે સૂર્યના કિરણો કાચ હોય તો કાચની અંદર જાય, અંદરનો ભાગ એ લોકોએ કાળો બનાવ્યો હોય એટલે એ ગરમી વધારે શોષી લે અને ગરમી અંદર જ ફસાઈ જાય. એના કારણે ખોરાક ધીમે ધીમે રન થાય, બરાબર. અને તમે જયારે ખોલો ત્યારે તો તમને રાંધેલું તૈયાર મળે, બરાબર. એટલે આ તમે સૂર્ય કુકરનો જો ઉપયોગ કરો તો એ તમારી ગેસ અને વીજળી તો બચાવે જ છે, સાથે પર્યાવરણ પણ બચાવે છે. બોલો, આ ઉપયોગમાં પણ એટલું સલામત છે કે કોઈ નાનું છોકરું પણ એમાં મૂકે તો દાજે નહીં, અને એનો ખર્ચ પણ બહુ જ ઓછો આવે છે.
1: અને રસોડું ચોખ્ખું રહે, ધાબા પર મૂકી આવીએ
0: બધું. તાવે સાચી વાત કહી તમે,
1: તમે બચી જા દાળનો ભાત મૂકા.
0: બહુ સાચી વાત કીધી રાધાભાઈ. પણ હવે આપણે એક બીજી વાત બી સમજીએ, સૂર્ય ઉર્જાની વાત કેમ અહીંયા જ આપણે વધુ કરી રહ્યા છે, કેમ આપણા ગુજરાતમાં વધુ કરી રહ્યા છે, કેમ આપણા ભારત દેશમાં વધુ કરી રહ્યા છે, એ પણ વિચારવું રહ્યું ને. આ કામ કેમ આટલું બધું અહીંયા આપણે ઉપાડ્યું છે એનું પણ કારણ છે કે વિશ્વમાં સૌથી વધુ સૌર ઉર્જા ક્યાં જોવા મળે છે, સૌથી વધારે રેગિસ્તાન એટલે કે રણ પ્રદેશમાં. રણ પ્રદેશ હોય ત્યાં સૌથી વધારે સૂર્યની ઉર્જા આવતી હોય છે, જેમ કે સહારાનું આફ્રિકાનું રણ છે, ત્યાં ખૂબ જ સૂર્યનો તાપ પડે છે. પછી મધ્ય પૂર્વના દેશો છે, ત્યાં ખૂબ તાપ પડે છે. પછી ઓસ્ટ્રેલિયા છે, ત્યાં ખૂબ તાપ પડે છે, બરાબર. અને આપણા ભારત દેશમાં પણ ખૂબ તાપ પડે છે. અને ભારતમાં જો તમને કહું ને રાધાબેન, તો સૌથી વધુ રાજસ્થાનમાં રણ વિસ્તાર છે ને ત્યાં, એટલે ખૂબ તાપ પડે છે. અને એ પછી જો બીજા નંબર આવતો હોય ને તો આપણું આ ગરવું ગુજરાત. જુઓ, આપણા ગુજરાતનો બહુ વિકાસ થઈ રહ્યું છે, પણ વિકાસની સાથે સાથે જેમ સિમેન્ટના મકાનો વધતા જાય છે તેમ વૃક્ષારોપણ ઓછું થતું જાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે બધા આ વસ્તુ માટે જાગૃત બનીએ, લીલોતરીને પણ એટલું જ પ્રાધાન્ય આપીએ, જ્યાં જગ્યા મળે ત્યારે વૃક્ષ વાવીએ, તો કદાચ આપણે આજે સમસ્યાનો

0: નો કરી રહ્યા છે ને, બીજા
1: હમ
0: નંબર ઉપર આવે છે સૌર્ય ઉર્જામાં મેળવવામાં આપણું ગુજરાત. વિચારો કેટલું ગરમ થતું હશે. તો સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરીશું તો આપણે બીજા બધા રાજ્યો કરતા આગળ પર્યાવરણને સાચવીને નીકળી શકીશું. બરાબર ને? કુદરતે તો આપણા પર મહેરબાની કરી છે કે આવી સૂર્ય ઉર્જા આપણને આપી છે. જ્યાં નથી પડતી ત્યાં તો એનો ઉપયોગ જ નહીં કરી શકે એ લોકો. બરાબર?
2: આપણે આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જ જોઈએ.
1: મને એક મારા શ્રોતાઓને પણ કેવું છે, કદાચ કોઈ અમારા શ્રોતા એમ પૂછશે કે એનો ખર્ચો એક જ વાર કરવાનો હોય છે ને, વારંવાર તો કરવાનો નહીં હોતો, લાઇટ બિલ વારંવાર ભરવાનું હોય છે અને આમાં તો બહુ ઓછું લાઇટ બિલ આવે છે. એ જરા કહેજો ને કે એક વાર નાખ્યા પૈસા પછી નાખવાના ક્યાં છે.
0: બહુ સાચી વાત છે. રાધાબેન તમારી જો તો માટે જણાવી દઉં કે આપણી જે આ સોલર પેનલ છે તે એક જ વાર ફિટ કરવાનો ખર્ચો કરવો પડે. જો તમે ઘરમાં લગાવતા હોય તો આ જે સોલર પેનલ છે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ અત્યારે આપણી સરકાર અને સામાન્ય પ્રજા કરી રહી છે. પણ જો આપણે પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને આપણા ઘર માટે વીજળી ઉત્પન્ન કરવી હોય તો આપણા ઘરે આપણી છત ઉપર આપણે સોલર પેનલ લગાડી શકીએ છીએ. બરાબર? પણ એ પેનલ લગાવવા માટે તમારે એક વખત એનો ખર્ચો કરવો પડતો હોય છે. પણ એક વખત એ ખર્ચો કર્યા પછી આ જીવન માટે એમાંથી જેટલી પણ ઉર્જા ઉત્પન્ન થાય, જેટલી પણ વીજળી તમે વાપરો, તે તમારા માટે સાવ મફત થઈ જાય છે. આની સાથે સાથે તમે પર્યાવરણ બચાવવામાં પણ તમારો પોતાનો ફાળો આપી શકો છો. એટલે આનાથી ઉત્તમ કોઈ કામ હોય શકે નહીં. એટલે આ તો થઈ વ્યક્તિગત ઉર્જા વાપરવાની અને સોલર ઉર્જા વાપરવાની વાત. પણ આ સાથે તમને કહું કે જો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઘરે ઘરે સોલર પેનલ અત્યારે લગાવવામાં આવી રહી છે. અને તમને ખબર છે કે ગુજરાતમાં લોકો સોલર એટલે કે આ સૂર્ય ઉર્જા વાપરવાથી આ પેનલ જે લગાવી છે ને, એનાથી પોતાના વીજળી બિલમાં ઘટાડો બી કરે છે અને વધારાની વીજળી ગ્રીડમાં વહેંચી પણ શકે છે. એટલે તમે જે વાત કરતા હતા ને કે તડકાને પકડવું, તો આપણે આની અંદર સૌર ઉર્જાને અંદર પકડીને રાખી શકીએ છીએ. આ જે આપણી સોલર પેનલ છે એની અંદર, એટલે જ્યારે જરૂર પડે ત્યારે તમે એને વાપરી શકો છો. એટલે ગુજરાત ભારતનું આ જે રૂફટોપ સોલર સિસ્ટમ છે ને, એના બાબતમાં પહેલા નંબરનું રાજ્ય આવે છે. એ ગુજરાતી તરીકે આપણને આ વાતનો ગર્વ હોવો જોઈએ. બરાબર ને? તો મારા વાલા મિત્રો, હવે તમને કહી દઉં કે આપણી જે સોલર ઉર્જાનો ઉપયોગ થાય છે તેમાં ખેડૂતો પણ હવે આ વસ્તુનો ખૂબ ઉપયોગ કરતા થયા છે. એ લોકો સોલાર પંપ વડે સિંચાઈનું કામ કરતા થયા છે, આમ કરીને ડીઝલનો ખર્ચો પણ બચાવતા થયા છે અને કુસુમ જેવી યોજનાઓ હેઠળ પ્રોત્સાહન પણ મેળવતા થયા છે. તમને ખબર છે હવે તો સરકાર જે આપણે બહાર શેરીની લાઇટો હોય ને, સ્ટ્રીટ લાઇટ, એમાં પણ સોલર ઉર્જાનો ઉપયોગ કરી રહી છે. સરકારી ઓફિસો અને સ્કૂલમાં પણ સોલર ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે.
1: અરે હું તો અત્યારે નાના નાના બંગલાઓ અને બધું જોઉં, ન્યાય છે ને, લોકો પહેલે તો એમ બંગલો બનાવે ને કે ઘર બનાવે ને કે ફ્લેટ બનાવે ને, એટલે સીધી ઉર્જા લગાય. આવ કેટલી વાર નીકળે.
0: બહુ સાચી વાત છે. એટલે આ જે સૂર્ય ઉર્જા છે, આપણે બધા સમજીએ કે આમાં એવું નથી કે ખાલી જે લોકોની પાસે પૈસા છે અથવા જે ખર્ચી શકે છે તે જ આનો ઉપયોગ કરી શકે. નાનામાં નાની સોલર લાઇટ થી શરૂ કરી અને મોટામાં મોટી સોલર પેનલ સુધી સૌર્ય ઉર્જા દરેક સાધનોમાં વાપરી શકાય છે. અને આપણા બધા શ્રોતાઓ પોતપોતાની પ્રયત્ન પ્રમાણે, પોતપોતાની શક્તિ પ્રમાણે, પોતાના કામના પ્રકાર પ્રમાણે તે સૂર્ય ઉર્જાનો ઉપયોગ જરૂર કરી શકે છે.
2: પણ જે શ્રોતાઓને આપણી સાથે વાત કરવી હોય, આ વિશે વધારે માહિતી જાણવી હોય, તો ચોક્કસથી તમે અમને ફોન કરજો. ફોન કરવા માટે નંબર છે 0796 56 57 93 70.
1: પેલા તો હું ખ્યાતિ બેન ને એમનો રૂડીના રેડિયા તરફથી આભારી માનું છું કે આટલી સરસ માહિતી આપી મારા શ્રોતાઓ ને. ખરેખર એ લોકો ઉપયોગ કરશે અને એ ઉપયોગ કરીને આપણાને પત્ર તો લખશે જ. તો પત્ર લખવાનું સરનામું તો સહેલું ને સટત છે ને, હવે આપણું ભાવિમું વર જાય છે. તો પત્ર લખતા રહેજો ને. પત્ર લખવાનું સરનામું છે રૂડીનો રેડિયો, પોસ્ટ બોક્સ નંબર 112, એલિસ બ્રિજ, અમદાવાદ છો.
2: તો ખ્યાતિ બેને તો આપણને ખુબ સરસ સોલર પેનલ વિશે માહિતી આપી. તો તમે પણ સોલર ઉર્જાનો ઉપયોગ જરૂરથી કરજો અને એટલે પર્યાવરણ બચાવવા માટે આ સોલર ઉર્જા આપણને ખુબ ઉપયોગી થશે.

અને ખાસ સંદેશો એ છે કે જયારે જીવનમાં કઈક જોઈએ તો સાયડો જોઈએ, અને જો તમે તરકો લેશો તો તમારા જીવનમાં સાયડો છે. તો ઈ સાયડા હારે હંડાઈ શ્રોતાઓને નવી નવીકરણ ઉર્જા હારે હંડાઈને કહી દઈએ.

પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો આપ સાંભળી રહ્યા હતા. પ્રાયોજક હતા સેવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શેરશાહ ફિલ્મનું ગીત સાંભળીએ ઝુબિન નોટિયાલ અને સાથીઓના સ્વરમાં.

0: विनाशकारी प्रहारों छता सोमनाथ आजे आपणा आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथना नवनिर्माणनो, अने आजे माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदीना नेतृत्वमां आ पावन भूमि भारतना सांस्कृतिक पुनरुत्थाननो शंखनाद करी रही छे। आवो साक्षी बनीए आ स्वर्णिम अवसरना, उजवीए सोमनाथनी विरासतना 75 वर्ष। 8-11 मे 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
1: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની। આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો।
1: ભૂલક્કડ છે તું।
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા।
1: લડો નહીં, જાણો આભા વિશે।
2: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો। આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર। આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77।

0: ગજેન્દ્ર વર્મા અને તુલસીકુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું યારિયા. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક, 1000 વર્ષો

હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગરબો ગાજે શેરી ને પોળ. તે પહેલા આપે સાંભળ્યું રામ ભજન જય શ્રી શિવરામના સ્વરમાં. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 મિનિટે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.